નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88.

ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88-95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસ થી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા રેડિયો સ્ટેશન પર કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
3: ગીતામૃતમ, આપણે ગીતાને સમજવા માટે આ ગીતામૃતમના પ્રસારણમાં જે પ્રયત્ન કરી રહ્યા છીએ, તે પ્રયત્ન મન અને બુદ્ધિને બંનેને જોડીને કરવો જોઈએ. હૃદય એની સાથે જોડાશે તો સમજાશે. કેવળ બુદ્ધિથી એનો રસ નહીં થાય, પણ અત્યારે બહુ રસપૂર્વકની વાત કરે છે કૃષ્ણ, અને એ રસની અસર અર્જુન ઉપર થઈ છે. તે આપણે જોયું કે અર્જુન તાર્કિક વ્યક્તિમાંથી પ્રાર્થના કરનારો વ્યક્તિ બની ગયો છે, ભક્ત બની ગયો. અને એણે છેવટે એમ કહ્યું કે ભાઈ મને કોને, તમારી વિભૂતિઓ કઈ કઈ છે, તમે સર્વના સૃષ્ટિના સર્જક છો એ મેં સમજી લીધું, જાણી લીધું, પણ જે જગત મને દેખાય છે

જે છે વિદ્યમાન છે એમ આપણે કહીએ છીએ, એમાં તમારું વિભૂતિમત્વ મને બતાવો, તમારી વિભૂતિઓ કઈ કઈ? કૃષ્ણ કહ્યું કે અનંત, મારી વિભૂતિઓનો વિસ્તાર જાણી શકાય એમ છે નહીં, અનંત છે, એનો છેડો નથી, એનો પાર નથી, તું એનો પાર પામી શકે જ નહીં, તું શું કોઈ પણ પાર ના પામી શકે. એટલે મારે તને જો કહેવું હોય થોડુંક સમજાવવા માટે ઉદાહરણ રૂપે થાય, તો હું તને કેટલીક વિભૂતિઓ મારી મુખ્ય મુખ્ય છે એની વાત કરીશ. આમ કહેવાનું એક મહત્વનું કારણ છે કે આપણી પાસે જે ગ્રંથનો ભંડાર છે ને, એ ગ્રંથનો ભંડાર અનંત છે. એટલા બધા ગ્રંથો છે, એની અંદર જુદી જુદી જુદી રીતે જગતને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન થયો છે, તો એની અંદરથી ક્યાં જવું ને ક્યાં ના જવું. એમ કહેવાય છે કે વેદોની અંદર જે જ્ઞાન છે એ તો અપૌરુષેય છે. ઋષિઓએ જે જ્ઞાનના દર્શન કર્યા તે એમણે પછી શબ્દમાં મૂક્યા. એ નથી કહેતા કે મેં રચના કરી, અમે સર્જન કર્યું, સર્જક તો એક પરબ્રહ્મ. પણ હવે એને સમજવા માટેની સામાન્ય માણસની તો ક્ષમતા ના હોય, યોગ્યતા ના હોય. અને એટલા માટે એમ કહેવાય છે કે ઇતિહાસ પુરાણાભ્યામ વેદ ઉપબૃહણીય, આને સમજાવવા માટે પછીના વિદ્વાનોએ, ઋષિઓએ, મુનિઓએ, ચિંતકોએ પુરાણોની રચના કરી, જેમાં કથાઓ કહી, અને એ કથાઓ દ્વારા આ વાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર જે વેદોમાં કહેવાયું હોય તે જ પછીથી કહેવાય, પણ તે અપૌરુષેય છે, સમજણમાં ન આવે એવું છે, તે જ સર્વસ્વ છે એમ કહીને બેસી રહો તો ન ચાલે એમ છે. માટે એને જુદી જુદી રીતે પુરાણો રૂપે, આગમો રૂપે, કથાઓ રૂપે, વાર્તા રૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સર્ગશ્ચ, પ્રસર્ગશ્ચ વગેરે વગેરે. એટલે હવે વાત આવશે તો તમે પુરાણોમાંથી જે પામ્યા છો એની વાત આવશે, જે કથાઓમાંથી પામ્યા છો એની વાત આવશે, જે આગમો કે બીજા પછીના જે આપણા કથાકારો છે કે જે ઉપદેશકો છે કે જે ચિંતકો છે એ તમને સમજાવવા માટે જે કથાઓ કહેશે એની વાત આવશે. હકીકતમાં તો ત્યાં પણ હું જ છું એ વાત કહેવાની છે. એટલે હવે વાત કરીશું, ત્યાં પૌરાણિક વાતો આવશે, અને શક્ય છે કે પૌરાણિક વાતો એકબીજાથી અલગ પણ હોય એવું આપણને એક વખતે પ્રતીત થતું હોય, એ હવે આપણને આવશે. અલગ પણ પ્રતીત થાય માટે તો આટલા બધા સંપ્રદાયો થયા, આટલી બધી જ્ઞાનની શાખાઓ પ્રશાખાઓ થઈ. આ બધી જ્ઞાનની શાખાઓ પ્રશાખાઓ ઉપશાખાઓ એ બધા દ્વારા સમજવાનું જે હતું તે આ જ હતું જે અત્યાર સુધી કહ્યું છે. હવે કહે છે કે જો તો આ વિભૂતિઓ જો એ પણ મારી જ વિભૂતિઓ છે એમ સમજ. એકવીસમા શ્લોકમાં આદિત્યાનામહં વિષ્ણુર જ્યોતિષાં રવિરશ્મિ રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશિ. લો જુઓ, તમને એમ કહેવામાં આવ્યું છે પુરાણોમાં કે દ્વાદશ આદિત્યો છે. અદિતિ અને દીતિ, દિતિના પુત્રો હતા એ દૈત્ય, અને અદિતિના પુત્રો હતા એ આદિત્યો દેવો. 12 આદિત્યો એવી વાત અદિતિની વાત કરતી વખતે આવે. દિતિના દૈત્યો, આપણે એની વાત કરવી નથી. આદિત્યો 12 છે એમ કહેવાય, પુરાણોમાં એમ કહેવાયું છે. મેં કહ્યું એમ પુરાણો કથા રૂપે કહે છે, એના સત્યને તત્વને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા જુદી રીતે એ તત્વને સમજાવવાનો પ્રયત્ન છે. આદિત્ય

વિષ્ણુ હું, 12 આદિત્યોની વાત જે તમને કહી છે એ 12 આદિત્યોની અંદર હું વિષ્ણુ છું, એટલે આ 12માં સૌથી શ્રેષ્ઠ જે છે તે હું છું. હકીકતમાં 12 આદિત્ય પણ હું છું, જો 12 આદિત્ય હોય તો. આદિત્યાનામહં વિષ્ણુર જ્યોતિષામ રવિરંશુમાન. જ્યોતિઓ, અનેક પ્રકારના જ્યોતિ છે, અનેક પ્રકારના જ્યોતિ છે જેના પ્રકાશની અંદર આપણે સત્યને જોવાનો ઉપક્રમ સેવી શકીએ. અનેક પ્રકારના જ્યોતિઓ છે. જ્યોતિ સ્વરૂપ તો મારું જ, જ્ઞાન સ્વરૂપે જ્યોતિ સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. તો અનેક જ્યોતિઓ જે છે એની અંદર આપણે જેને જ્યોતિઓનો માલિક કહીએ છીએ એ સૂર્ય હું છું. લો કેવી રીતે, તો કે અંશુમાન, એના કિરણો આપણા સુધી પહોંચે છે, આપણને સ્પર્શે છે. અંશુમાન, અંશુ એટલે કિરણો, કિરણોની હારમાળા આપણા સુધી પહોંચે છે, આપણને સ્પર્શે છે. બાલના ગાલ રાતા રવિ નિજ કર તેની ઉપરે ફેરવે છે, એવું એક સરસ મજાની કવિતામાં કહેવાયું છે. સવારના સમયે નાના નાના લાલ લાલ ગાલ વાળા બાળકો ખેતરની અંદર રમે છે, કૂદાકૂદ કરે છે, એની ઉપર સૂર્ય દાદો જાણે કે પોતાનો એના લાલ ગાલ ઉપર હાથ ફેરવી રહ્યો છે પ્રેમથી. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. નિજ કર શબ્દના બે અર્થ છે. કર એટલે કિરણ, કર એટલે હાથ. તો સૂર્યના કિરણો માનો કે સૂર્યનો હાથ છે. કિરણોની એક અંતરજાળ છે. આ કિરણોની અંતરજાળ જાળ જે છે એ અગત્યની છે. એટલે એને પ્રકાશમાન કે જ્યોતિ એમ કહેવાને બદલે અંશુમાન કહ્યું. કિરણોની જાળથી જે આપણને સ્પર્શે છે તે સૂર્ય, એટલે અંશુમાન શબ્દ વાપર્યો. જ્યોતિષામ રવિહી અંશુમાન, અંશુમાન કિરણો યુક્ત, કિરણો વડે આખા ભુવનોને જે સીધા સ્પર્શે છે. કિરણો માનો કે એના હજારો હાથ છે, એના વડે સ્પર્શે છે, એના વડે આંખોને તેજ આપે છે, એના વડે ચામડીને ઉષ્મા આપે છે, એ અંશુમાન. તો રવિ હી અંશુમાન, આ કિરણો પરંપરા જે મોકલે છે એવો સૂર્ય. તો જ્યોતિષામ, જેટલી કઈ જ્યોતિઓ છે એમાં હું અંશુમાન એવો સૂર્ય છું. મરીચિર મરુતામસ્મી, મરુદગણો, મરુદગણોની ગણતરી પુરાણોમાં 49 ની છે. 49 જુદા જુદા મરુદગણો છે, એક પ્રકારે વાયુઓ કહીએ તો ચાલે. આખું વિજ્ઞાન સમજવા જેવું છે, કેવી રીતે કિરણો વડે જાળ બને છે અને કેવી રીતે મરુતો વડે એની અંદર ગતિ થાય છે, આખું વિજ્ઞાન છે. પણ આપણે અત્યારે વિજ્ઞાનનો વિચાર કરતા નથી અને અત્યારે આપણે આ કૃષ્ણની વાણીને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે વિજ્ઞાનમાં નહીં જઈએ. પણ 49 મરુદગણો છે. આ મરુદગણોમાં મરીચી હું છું, મરીચી નામનું તેજ તે હું છું. મરીચિર મરુતામસ્મી, નક્ષત્રાણામ અહમ શશી. અને આકાશમાં જે તમને નક્ષત્રો દેખાય છે ને, આપણે એમ કહીએ છીએ કે 27 નક્ષત્રો છે, એ તો તારાઓના ઝુમખાને, એના ઝુમખામાં તારાઓના કારણે બનનારી એક આકૃતિને આધારે એ નક્ષત્રને નક્ષત્ર એવું નામ આપ્યું છે. અને એવા 27 નક્ષત્રો એ આપણી પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે. જેમ 12 રાશિઓ આપણી પૃથ્વીની આજુબાજુ ગોળા કરે છે, એમ 27 નક્ષત્રો આપણી આજુબાજુ છે. એટલે રાશિને નક્ષત્ર બધું

ગણીને જે આકાશમાં દેખાતા નાના નાના નાના તારકો છે, એ નાનામાં નાના તારકોની વચ્ચે મોટો તારક છે, એ ચંદ્ર છે. ચંદ્રયાન અત્યારે ચંદ્ર સુધી પહોંચવામાં આવ્યું છે, એની વાત આપણે અત્યારે નથી કરવી. પણ જો પૌરાણિક વાત લેવા જઈએ તો પુરાણોએ એક બહુ સરસ મજાની વાર્તા કરી નાખી છે કે 27 નક્ષત્રોએ 27 કન્યાઓ હતી, અને એ કન્યાઓમાંથી એકને ચંદ્રમાં બહુ ગમી ગયો, રોહિણીને. રોહિણી અને ચંદ્ર વચ્ચે પ્રેમ થયો તો રોહિણીએ કહ્યું કે ચંદ્રદેવ, તમે એકલી મને સ્વીકારશો તો નહીં ચાલે, કારણ કે અમે તો અમારા પિતાની 27 પુત્રીઓ છે અને અમારા 27 વચ્ચે ઐક્ય છે, માટે તમારે અમારો 27 સ્વીકાર કરવો પડશે. નક્ષત્રોનો પતિ, નક્ષત્રોનો સ્વામી ચંદ્ર થયો. આપણે નક્ષત્ર નામે કોઈ કન્યા હતી ને એ વાતને આપણે અહીંયા સ્વીકારીએ નહીં, કારણ કે એનાથી આગળ પછી વાર્તા ચાલશે, આપણે એ વાર્તામાં જવું નથી. પણ નક્ષત્ર એટલે આકાશમાં દેખાનારા પ્રકાશમાન, જ્યોતિર્મય, કેટલાક જે તારાઓ વગેરે આપણે જે ઓળખીએ છીએ, તારાઓ છે, ગ્રહો છે, ઉપગ્રહો છે, એ બધું જ જો હોય તો એમાં ચંદ્ર હું છું. કહ્યું ને કે વિભૂતિ કે એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તે. આ બધા નાના નાના તારાઓના સમૂહોની વચ્ચે મોટો તારો જે કહીએ તો ચંદ્ર છે, એટલે માટે હું ચંદ્ર છું. નક્ષત્રાણામહં શશી, આ નક્ષત્રોની અંદર ચંદ્ર હું છું. વેદાનામ સામવેદોસ્મિ, વેદમાં હું સામવેદ છું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બહુ શરૂઆતના સમયની અંદર અથર્વવેદની વેદમાં ગણના નહોતી, એટલે વેદત્રયી એવો શબ્દ આપણને અનેક જગ્યાએ મળે છે, ઇવન ગીતામાં પણ મળે છે. ગીતામાં પણ આરંભે વેદત્રયી, ત્રયી એવા શબ્દો વપરાયા છે, પણ વ્યાસજીએ જે વખતે સંપાદન કર્યું વેદોનું એ વખતે એમને અથર્વવેદને પણ વેદનું સ્થાન આપ્યું. એટલે આપણે કહીએ તો ચારે ચાર વેદો. અથર્વને એટલા માટે નહીં હોય કે અથર્વવેદની અંદર ભૌતિક ઉપલબ્ધિઓની વાતો છે. ત્રણ વેદ અને ચોથો અથર્વવેદ, આ ચારેય વેદોની અંદર એટલે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ સ્તુતિઓ પરક છે, યજુર્વેદ કર્મકાંડ પરક છે. સાધારણ રીતે આવું સાધારણ રીતે કહી શકાય, મારી આ વાતનું ખંડન કરી શકે કોઈ કરવા માંગે તો, પણ સાધારણ રીતે અગ્નિમીળે પુરોહિતમથી શરૂઆત થાય ઋગ્વેદની. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, સામવેદમાં તો થોડા જ સૂક્તો છે, અને એ થોડા સૂક્તો પણ એમાંથી મોટા ભાગના તો ઋગ્વેદમાં કે યજુર્વેદમાં આવી ગયેલા છે. પણ સામવેદની વિશેષતા એ છે કે એ ગાનમાં છે, સામ ગાન કહેવાય છે, એની ગાનની પ્રક્રિયા નિર્માણ કરવામાં આવી છે. દુર્ભાગ્યે અત્યારે સામવેદની શાખાઓ ઘણી લુપ્ત થઈ ગઈ છે, માત્ર એક એક કે બે શાખાઓ અત્યારે મળી આવે છે. સામગાનની પરંપરા લગભગ નાશ પામવામાં છે, જાળવી લેવાય તો સારું, પણ આખા સંગીતનો ઉદ્ભવ સામમાંથી થયો છે એમ કહેતી વખતે જરાય મને સંકોચ નથી. તો વિભૂતિની વાત કરવી પડે તો ઈશ્વરનું સ્વરૂપ સાક્ષાત જોવું હોય તો ચલો સામવેદમાં છે એમ કૃષ્ણ કહે છે, કારણ કે સર્વ સર્વ કંઈ ઈશ્વર વડે વ્યાપ્ત છે, એ વાત તો સાચી, પણ એમાંય સામવેદ એ શ્રેષ્ઠ કહેવાય. વેદાનામ સામવેદોસ્મિ, વેદ અને દેવ આ બે શબ્દો સાથે સાથે ચાલે છે. આમ વેદ દેવ દ અને વ બે જ છે, વેદો અને દેવોની વાણી એમ કહે.

પણ હકીકતમાં તો દેવો, પણ થોડા ઉત્તમ વ્યક્તિઓ, ઉત્તમ પુરુષો, સુરો અને અસુરો એમ કહીને આપણે આપણાથી જુદા અને એમ કહેવાની કોઈ જરૂર નથી. દેવતાઓ પણ આપણાથી ભિન્ન નથી. તો એ દેવતાઓ, એની આપણે તો ગણતરી કરી છે પાછી પુરાણોએ, 33 કરોડ દેવતા, એના નિવાસસ્થાનની કલ્પના કરી છે. આ કલ્પિત વાતો છે. પણ આ પૌરાણિક વાતોની અંદર જો દેવોની વાતો કરવી હોય તો આ દેવોમાં, આટલા બધા 33 કરોડ દેવતાઓમાં, એ દેવોનો રાજા જે છે ઇન્દ્ર, તે હું છું. દેવાનામ અસ્મિ વાસવઃ, વાસવઃ એટલે ઇન્દ્ર, કારણ કે એ દેવોનો રાજા છે. એટલા માટે એના માટે સુરેન્દ્ર શબ્દ વપરાયો છે, સુરોનો ઇન્દ્ર. પણ એ ડરી જાય છે, બી જાય છે, કેટલીય વખતે એનું આસન ડોલવા માંડે છે. કોઈ ઘોર તપશ્ચર્યા કરતો હોય તો ઇન્દ્રનું આસન ડોલવા માંડે, ઇન્દ્રાસન ડોલે છે એમ કહેવાય છે. શેનાથી ડોલે છે? ઘોર તપશ્ચર્યાથી, પરાક્રમથી નહીં, પરાક્રમથી નહીં, ઘોર તપશ્ચર્યાથી. કોઈ તપસ્વી હોય અને તપશ્ચર્યા શરૂ કરે, વિશ્વામિત્રે તપશ્ચર્યા શરૂ કરી એટલે ઇન્દ્રને લાગ્યું કે આ તો હમણાં પોતે ઇન્દ્ર બનીને ઉપર આવી જશે. ઇન્દ્ર એ તો પછી પદ થઈ જાય છે, ઇન્દ્ર વ્યક્તિ રહેતી નથી, ઇન્દ્ર પદ થઈ જાય. એ ઇન્દ્રપણું પામી લે, તપશ્ચર્યા વડે ઇન્દ્રપણું પામી લે તો તપશ્ચર્યા વડે સ્વર્ગ મળે છે એમ કહ્યું તો સ્વર્ગમાં એ સ્વર્ગનું આધિપત્ય મળે છે એમ પણ થાય. પણ દેવોની નો સ્વીકાર કરીએ, દેવો એટલે શુભ તત્વ, જેટલું કંઈ સારું છે આપણી અંદર એ આપણું દેવત્વ છે, હું તો એમ અર્થ કરું. તો આ શુભ તત્વની અંદર સર્વશ્રેષ્ઠ જે હોય તે ઇન્દ્ર, અને ઇન્દ્ર હું છું. મારી વિભૂતિઓની વાત કરવી હોય તો દેવોમાં ઇન્દ્ર એ મારી વિભૂતિ છે, ઈશ્વરત્વ છે એનામાં. દેવાનામસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ. આપણે આ વાત વારંવાર કહી છે કે આપણું શરીર છે તે ઇન્દ્રિયોનું બનેલું છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, એ 10 ઇન્દ્રિયો છે. એક 5 જ્ઞાનેન્દ્રિયો છે એ આપણને બહારના પદાર્થોને લઈને મન સુધી પહોંચાડે છે અને આપણને ખબર પડે છે. આંખ જોવે, કાન સાંભળે, નાક સૂંઘે, જીભ સ્વાદ લે, ચામડી સ્પર્શનો ઊંનું છે કે ઠંડુ છે એનું જ્ઞાન કરાવે. આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ બાહ્ય વિષયોના જ્ઞાનને અંદર મોકલી આપે છે બુદ્ધિ સુધી. અને કર્મેન્દ્રિયો મનના ઓર્ડર પ્રમાણે, મનની આજ્ઞા પ્રમાણે કામ કરતી થાય છે. વાક, પાણી, પાદ, પાયુ, ઉપસ્થ, એ 5 કર્મેન્દ્રિયો છે. એ જુદા જુદા કર્મ કરે છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો ઉપરાંત, આપણે પહેલા કહ્યું હતું કે ઇન્દ્રિયો માટે શબ્દ છે કરણ. આ બાહ્યકરણ છે, શરીરમાં આપણે દેખી શકીએ છીએ આ બધાને, પણ કેટલાક અંતઃકરણ છે, અંદર છે, જે ક્યાં છે શોધવા જઈએ તો ના જડે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, શંકરાચાર્ય કહે છે ને, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, ઈશ્વર આ છે એમ ના માનશો. પણ આ છે, અને ઈશ્વરની વિભૂતિઓની વાત કરવી છે તો આ બધી ઇન્દ્રિયોમાં શ્રેષ્ઠતમ, જેમાં ઈશ્વરત્વ હોય એવી ઇન્દ્રિય કઈ? તો કે મન. એટલે મનને કાબુમાં લઈ લીધું તો બાકી બધું કાબુમાં. મેં કહ્યું હતું એક વખતે કે માનો કે એક 10 ઘોડા જોડેલો રથ હોય અને આત્મા અંદર બેઠો હોય રથી, તો 10ની લગામ જેના હાથમાં છે તે મન. ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મિ, ઇન્દ્રિયોની અંદર હું મન છું, અને ભૂતાનામ અસ્મિ.

સના અને જે કઈ ભૂત છે ભૂત માત્ર એટલે પ્રાણી માત્ર કો તો પ્રાણી માત્ર, જીવ માત્ર કો તો જીવ માત્ર, અને આપણને જે અચેતન દેખાય છે તે પણ ભૂત તો છે જ, તો આ ભૂત માત્ર ની અંદર જે કઈ ઉત્પન્ન થયેલું છે તેની અંદર જે ચેતના છે તે હું છું, જીવન શક્તિ, પ્રાણ શક્તિ, ચૈતન્ય શક્તિ, આ જે ચેતના છે એ વિભૂતિ ઈશ્વરની છે, ઈશ્વરની એ વિભૂતિ છે, ભૂતાનામ અસ્મિ ચેતના, રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, વિત્તેશો યક્ષરાક્ષસામ, વસૂનામ પાવકશ્ચાસ્મિ, મેરોશિખરિણામહમ. હજી પેલી પૌરાણિક કથાઓ ચાલે છે, પુરાણો પ્રમાણે વાત કરવાની છે. રુદ્રાણામ શંકરશ્ચાસ્મિ, એકાદશ રુદ્ર કહેવાય છે, અગિયાર રુદ્રો, અઘોર કે ભૈરવ પણ એમાં આવી જાય. આ એકાદશ રુદ્ર, આ અગિયારે અગિયાર રુદ્રોની અંદર શંકર છે એ હું છું. શંકરોતી કલ્યાણ કરે તે, શમ એટલે કલ્યાણ, કલ્યાણ કરે તે શંકર ભગવાન મહાદેવ, દેવોના દેવ એમ આપણે કહીએ, તો આજે અગિયાર રુદ્રોની વાત કરી છે પુરાણોમાં, એ અગિયારે અગિયાર રુદ્રોની અંદર એકાદશ રુદ્ર, રુદ્ર મહાલય જેને કહેવાય છે ને, એમાં અગિયારે રુદ્રોના મંદિરો હતા ફરતા, અને વચ્ચે શંકરનું મંદિર હતું જેને રુદ્ર મહાલય તરીકે ઓળખાવાયું જે તૂટી ગયું. તો રુદ્રાનામ શંકરશ્ચાસ્મિ, આ અગિયારે અગિયાર રુદ્રોની અંદર હું શંકર છું. થોડીક પુરાણોએ આમ જુદી જુદી જુદા જુદા સ્તરની વાત કરી છે, યક્ષ ગંધર્વ દેવ, પછી આવે યક્ષો ગંધર્વો કિન્નરો માનુષ્યો, આમ સ્તર પાડ્યા છે પુરાણોએ. આમ તો આપણી અંદર જ છે આ બધા, તો યક્ષો અને ગંધર્વો આમ તો દેવોનું કામ કરનારાઓ છે, રાક્ષસોએ, તો યક્ષ રાક્ષસામ, યક્ષ અને રાક્ષસ એની ગણતરીઓ કરવી હોય તો એમાં વિત્તેશ કુબેર હું છું. બધા યક્ષોની કે રાક્ષસોની હકીકતમાં આપણો રાવણ પૌલત્સ્ય, આ વિત્તેશ કુબેર એનો ભાઈ હતો પુરાણ કથા પ્રમાણે. પુરાણ કથા પ્રમાણે આ બંને રાક્ષસ આમ તો બ્રાહ્મણ કુળમાં છે, પુરત્સ્ય ઋષિના પુત્રો છે, પણ રાવણની પાસેથી એને નીકળી જવું પડ્યું કુબેર એનો મોટો ભાઈ હોવા છતાં, કારણ કે રાક્ષસી વૃત્તિઓનો વધારો રાવણમાં, એને બધું મોટા મોટા ઉત્તમ પ્રકારના કાર્યો કર્યા, પુણ્યકર્મો કર્યા, તપશ્ચર્યા કરી, એને પ્રમાણે એ યક્ષોનો રાજા થઈ ગયો. અને દેવતાઓનો જે બધો નાણાં ખાતું હતું એને સોંપી દેવામાં આવ્યું, એટલે એને કુબેર ભંડારી તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભંડાર એને સંભાળવાનો ઈશ્વર બધા દેવતાઓનો, કુબેર ભંડારી, દેવતાઓની બેંક ક્યાં, તો કે આની પાસે, યક્ષની, યક્ષોનો સ્વામી કુબેર, વિત્તેશ, વિત્તેશો યક્ષ રાક્ષસામ, યક્ષો રાક્ષસો વગેરે વિવિધ પ્રકારના તરોની જે વાત છે, યક્ષ ગંધર્વ કિન્નર રાક્ષસ આ બધાની અંદર યક્ષો એ દેવોનું આ કામ કરનારાઓ છે, તો એની અંદર ઉત્તમમાં ઉત્તમ કહેવાય તે કુબેર કહેવાય, તો એ કુબેર હું છું. વિત્તેશો યક્ષ રાક્ષસમ, વસૂનામ, વસુઓની સંખ્યા આઠની છે, અષ્ટ વસુ છે, એમાંનો એક પ્રભાસ પણ છે, આઠ વસુઓ છે,

0: આ આઠ વસુઓની અંદર પાવક એટલે અગ્નિ પ્રત્યક્ષ વસુ છે. આપણે અગ્નિને જોઈ શકીએ છીએ ને એને પાવક એટલા માટે કહીએ છીએ કે એના વડે વસ્તુઓ પવિત્ર થાય. એમાં જે નાખ્યું તે પવિત્ર થઈ ગયું. તીર્થોદકમ ચ વન્નિશ્ચ નાન્યત શુદ્ધિમર્હતઃ, એવું એક વિધાન છે. અગ્નિ એટલે પોતે પવિત્ર નહીં, પવિત્ર કરનાર. એક વખત એવો હતો કે જે વખતે વસ્તુને પવિત્ર કરવા માટે માટીના ઘડાને અગ્નિમાં તપાવવામાં આવે એટલે એ પવિત્ર. ધાતુનું વાસણ જો અપવિત્ર થયું હોય તો જૂના જમાનામાં એના માટે એક શબ્દ વપરાતો હતો, અંગારવામાં આવે, એને અગ્નિ વડે પાવન કરવામાં આવે. એટલે અગ્નિ છે એ પાવક છે. વસૂનામ પાવકશ્ચાસ્મી અને મેરો શિખરિણામહમ. અને જેટલા શિખરો વાળા તત્વો એટલે પર્વતો છે એ બધા પર્વતોમાં મેરુ પર્વત હું છું. મેરુ સુમેરુ હિમાલયથી અલગ એવો કોઈ પર્વત છે જે જેની શોધ કરવાની છે, પણ મેરુ સુમેરુ તે હું છું. એટલે આ બધી વસ્તુઓ, દેવો દૈત્યો દાનવો માનવો બધામાં સર્વશ્રેષ્ઠ તત્વ જોવા જાઓ તે ઈશ્વરનું સ્વરૂપ છે એમ માનવું, એવું અત્યાર સુધીમાં કહેવાયું. હજી આગળ આ વિભૂતિઓનું વર્ણન બાકી છે અને ચાલવાનું છે. આપણે હજુ 10મા અધ્યાયના 23મા શ્લોક સુધી પહોંચ્યા છીએ. 23મા શ્લોકથી આગળ પણ આ જુદી જુદી વિભૂતિઓનું વર્ણન છે એ આપણે જોવાનું છે. આપણે હવે પછી જ્યારે મળશું ત્યારે 24મા શ્લોકથી આગળ વધશું 10મા અધ્યાયમાં. અત્યારે આપણે ઈશ્વરની પરમેશ્વરની વિભૂતિઓના વિશે સાંભળી રહ્યા છીએ. ત્યાં સુધી નવેસરથી શરૂ કરીએ 24મા શ્લોકથી. ત્યાં સુધી એક અલ્પ વિરામ લઈશું.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો.
2: બાલવાણી, બાળકોની વાતો, બાળકોની વિગતો, બાળકોને લગતું માર્ગદર્શન. હોય વાત બાળકોને કેળવવાની કે બાળકો સુધી પહોંચવાની, મારું તમારું અને આપણા સૌનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર હવે એક કદમ આગળ. સમગ્ર દેશની એકમાત્ર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર અને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પાલનપુર દ્વારા ભારતના ભાવિ ઘડવૈયાઓના ઘડતર માટે એક આગવી પહેલ. બાલવાણી, વાર્તાઓ, ગીતો, જરૂરી માહિતી અને માર્ગદર્શન, આ બધું જ ભારતના ભવિષ્ય માટે. ખાસ તજજ્ઞો, બાળ સાહિત્યકારો અને સર્જકો સાથે બાળક માટે સીધો સંવાદ. તો સાંભળવાનું ભૂલતા નહીં બાલવાણી રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: गई।
1: बोलो,
0: हवे गाड़ी बंद पड़े तो शू करवू? क्यारेक तमारा घरे बनतु हशे ने? तमारा पप्पाए कीधु हशे के आजे हूँ तमने फरवा लई जईश? तमे बधा सरस मजाने तैयार थईने बेसी जाओ अने राह जुओ के पप्पा क्यारे फरवा लई जाए, क्यारे फरवा लई जाए। પણ થાય શું? ગાડી ઉપડે, સરસ મજાનું લંચ બોક્સ ભર્યું હોય, આવા સરસ મજાના મિત્રો હોય, પણ ગાડી તો એ ચાલીને અટકી। શું કરીએ હવે, ગાડી અટકી ગઈ
1: તો હવે અહીંયાથી બેન આપણે ધક્કા મારવા પડશે ગાડીને।
0: હા ભાઈ હેલી બેન,
1: મારો ધક્કા, પણ હું તો એક જ શરતે ધક્કા મારીશ, જો બાળકો મને સાથે ધક્કા મરાવે તો।
0: આ બાળકો તો તૈયાર જ છે,
1: તૈયાર છો ને બધા ધક્કા મારવા?

0: ગાડીઓ હોય કોમેન્ટ બોક્સમાં લખી મોકલો. એક ગાડી તો મોટર ગાડી આવી ગઈ, બીજી કઈ કઈ ગાડીઓના નામ યાદ છે ચોક્કસ લખજો. અને હેલીબેન, મને એવું લાગે છે કે બીજા પ્રકારની કોઈ ગાડીઓ હોય તો શકે, આ બાળકોને આવડતી હશે.
1: ના, કોમેન્ટ્સમાં આવી ગયું છે.
0: શું વાત કરો છો?
1: હા, બાળકોએ લખ્યું છે કે સસલાની ગાડી.
0: ઓહો, સસલા અને વળી ગાડી.
1: હા હા, સસલાની ગાડી.

ઢગલાની ગાડી લઈ ક્યાં ગઈ ખબર છે? પરીઓના દેશમાં લઈ ગઈ એ તો. આપણા એક બાળ દોસ્ત લખે છે કે બાબા ગાડી પણ હોય અને ઘોડા ગાડી પણ હોય. બાબા ગાડીમાં તો નાના નાના બાળકો ક્યાંય ને ક્યાંય ફરવા નીકળે. એક એવી સરસ મજાની બાબા ગાડીમાં આપણે પણ જઈએ. શબ્દો છે, હું તો રાતલડી બનીને બહાર ભમવા ચાલી, બરાબર. હવે એ બાબા ગાડીમાં કોણ બેસે છે એ તો તમારે ગીતમાં જ જોવું પડે.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ ની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર.

A low Palanpur, 90.4 megahertz bar. હું છું RJAR. આપ સૌનો દોસ્ત અને હોસ્ટ રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર, સામુદાયિક રેડિયો સ્ટેશન પર આપ સૌના હૃદયની વાતો કરવા અને ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષા આ બંનેના સંવર્ધનના એક નાનકડા પ્રયાસ રૂપે પણ હું કેટલીક સુંદર મજાની નવલકથાઓને આપ સૌને સંભળાવું છું. એના અંશોને અહીંથી રજૂ કરું છું મારા સ્વરમાં. આપ સૌએ પણ આ નવલકથા અને એના અંશો કેવા લાગે છે એ વાત મારા સુધી પહોંચાડવાની છે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ડોલર વહુ, જેના રચયિતા છે સુધામૂર્તિ, અને આ નવલકથાનો ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે સુધા મહેતાએ. સુંદર મજાની નવલકથામાં એટલા બધા ભાવોને વણ્યા છે કે જે આપણને આજે પણ વર્ષો પહેલા લખાઈ હોવા છતાં પણ હયાત આજની વર્તમાન પરિસ્થિતિમાં પણ એટલા જ પોતિકા લાગે છે. અહીં વાત શ્યામ અને મીનાક્ષીની છે. મીનાક્ષી હવે પોતાના જીવનમાં શ્યામના નાના ભાઈ ગિરીશ સાથે એકદમ સુંદર રીતે નાનકડી પોતાની શિક્ષિકાની કાયમી થયેલી નોકરી સાથે સુખી જીવન જીવી રહી છે, અને શ્યામ અમેરિકામાં ગુમ થઈ પોતાના અસ્તિત્વને ક્યાંક શોધીને ઉજાગર કરીને પીઆર થવાની રાહમાં, ગ્રીન કાર્ડ મળવાની રાહમાં થોભાયેલો છે. જોઈએ છે કે આ બંને વચ્ચેનું મિલન કેવું રહે છે અને એ મિલનના અંતે જીવનમાં કેટલા ફેરફાર આવે છે. મીનાક્ષીને પોતાના સુંદર પતિના સાથેના એ વ્યવહારુ સંબંધો બહુ જ ગમે છે, અને માત્ર પતિ પ્રત્યે એક નાનકડી અપેક્ષા રહી જાય છે કે એમને સંગીત ઓછું ગમે છે, પણ સસરા સંગીતને બિરદાવે છે. સાસુ શિસ્તના આગ્રહી છે તો નણંદ એ એક રાજકુમારીની જેમ ઉછેરવી એવો પણ તેમનો આગ્રહ છે, પણ આ બધામાં તે ખુશીથી જીવન જીવી રહી છે. હવે શું થશે એ વાતને આપણે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાળામાં મીનાક્ષીની નજીકની સખી હતી શશિકલા. તે બંનેને સાથે જઈ નોકરી મળી હતી. જોકે શશિની નિમણૂકને સરકારી સ્વીકૃતિ મળવાની હજી બાકી હતી. બંને જણીઓ પોતાના સુખ દુઃખની વાતો કરતા રહેતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત સામુદાયિક રેડિયો સ્ટેશન પર નવલકથા ડોલર વહુના અંશોને આરજે એઆરના સ્વરમાં. આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ અને જેના ગુજરાતીમાં ભાષાંતર કરનાર વ્યક્તિ છે સુધા મહેતા. તે દિવસે જ્યારે શશિકલા શાળાએ આવી ત્યારે તેનો ચહેરો ખીલી ઉઠેલો જણાયો. મીનાક્ષીએ પૂછી લીધું, કેમ રે શશિ, શું વાત છે? મીનુ, હમણાં હું તને કહી શકું તેમ નથી. આપણે લંચ ટાઈમે સામેના પવિત્રા રેસ્ટોરાંમાં જઈશું. બપોરે બંને જણા પવિત્રામાં પહેલા માળે ચડી ગયા અને મીનાક્ષીએ તરત જ કહ્યું, શશી અભિનંદન. અરે, તને કેવી રીતે ખબર પડી? તે તો તારા મો ઉપરથી જ મને જણાવી દીધું હતું. વળી કોણ છે છોકરો? આમ પણ શશી ઘણી રૂપાળી હતી અને આ સાંભળીને તો શરમની માર્યા તેના ગાલ પર લાલ લાલ ચકામા થઈ ગયા. તેનો ચહેરો એકદમ ગુલાબી અને સુંદર લાગવા માંડ્યો. તેણે કહ્યું, એ તો મારા પિતાના મિત્રનો છોકરો છે, એનું નામ છે શંકર. તો હવે લગ્ન ક્યારે કરો છો? કદાચ 2-3 મહિના પછી. આજે જ એના પિતા અમને મળવા આવવાના છે, પણ તાત્કાલિક તો કોઈ શુભ મુહૂર્ત તો છે જ નહીં. કે પછી લગ્નની વાડી મળતી નથી હે? મીનાક્ષી એને હેરાન કરવા કહેવા લાગી. મીનુ, મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? વાસ્તવિક પરિસ્થિતિમાં જ્યારે જીવનમાં કેટલાક ઘટનાક્રમ બને ત્યારે સ્ત્રીઓએ પોતાના કેટલાક મનગમતા કામ, વ્યવસાય અને જીવનને પરિવર્તિત કરવા પડે છે. એવો જ ઘટનાક્રમ આ શશિકલાના જીવનમાં આવ્યો છે. શું થશે માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનુ, મારે આ નોકરી કદાચ છોડી દેવી પણ પડે. કેમ ભાઈ, શંકર ક્યાં રહે છે? તે શું કામ કરે છે? શશીનો ચહેરો ફિક્કો પડી ગયો. ધીમેથી તે બોલી, આજકાલ શંકર વડોદરા છે. એમએસસીમાં તેને ચોથી રેન્ક આવી છે, પણ કોણ જાણે, કોઈ સારી નોકરી મળતી નથી. હમણાં તો તે કોઈ કોચિંગ ક્લાસમાં ભણાવે છે. પણ તો પછી કાયમી નોકરી મળ્યા વિના તે લગ્ન માટે કેમ રાજી થયો? તમે સાંભળી રહ્યા છો સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં રેડિયો પાલનપુર પર. આ લગ્નનો પ્રસ્તાવ ઘણા વખતથી આવ્યો હતો અને બહુ ચર્ચા પણ થઈ છે. મારી માએ તો એ લોકોને કહ્યું કે જો નોકરીની વાત જે કંઈ પ્રશ્ન હોય તો તેમણે ચિંતા ન કરવી. છેવટે મીનુ, હું પણ તો લગ્ન પછી નોકરી કરી શકું અને તેને મદદ પણ કરી શકું એમ છું જ ને. નહીં તો પછી અમે અમારા પોતાના કોચિંગ ક્લાસીસ શરૂ કરીશું. તારી માં સાચું જ કહે છે, મીનાક્ષીએ કહ્યું. આજે નહીં તો કાલે તેને પણ સારી નોકરી મળી જશે. લગ્નને શું કામ પાછું ઠેલવું જોઈએ? તો હવે સગાઈનું ક્યારે નક્કી કરવાનું ઠેરવ્યું છે? પેલા લોકોના કુટુંબમાં તો સગાઈનો રિવાજ જ નથી. અમારે બસ સીધા જ લગ્ન કરી નાખવાના. મીનુ, મને ઘણી વાર બીક લાગે છે. હા, લગ્ન પછી શું થશે? શું તને લાગે છે કે બધું સમસૂત્રુ રહેશે? મને ખાતરી છે કે બધું સારું જ થશે. મારા પોતાના અનુભવથી કહું છું, તમારે ફક્ત ખૂબ મહેનત કરવાની તૈયારી રાખવી પડશે અને શ્રદ્ધા પણ રાખવી પડશે. બંને ઊભા થયા ત્યારે શશીએ કહ્યું, મારે 2 મહિનાની નોટિસ પણ તો આપવી પડશે. હું મારું રાજીનામું આજે જ આપી દેવાની છું. જીવનના નિર્ણયો ક્યારે અને કેવી રીતે લેવા, એમાં સખી ભાઈબંધો એ ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. અહીં પણ શશિકલાએ મીનાક્ષી સાથે એટલી જ તો આ વાત વહેંચી હતી. હવે શું થશે એમના જીવનમાં તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ શાળા છોડી દીધી. આ અચાનક આવી પડેલી એકલતા સાથે મીનાક્ષી બાત ભીડવા લાગી. છતાં જો શશી સુખી થતી હોય તો બીજી કશી વાતનું મહત્વ તેને મન વધુ નહોતું. પોતાની વહાલી સખી માટે લગ્નની ભેટ શું આપવી તે વિશે મીનાક્ષી એક દિવસ વિચારી રહી હતી. ત્યાં શાળાના હેડ મિસ્ટ્રેસ તેની પાસે આવ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ અને તેના પર હું આરજે આર આપ સૌને સંભળાવી રહ્યો છું ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. શું તું જાણે છે કે શશીનું લગ્ન કેન્સલ થયું છે? સુશીલાએ લાગલું જ પૂછ્યું. હે? ના ભાઈ, મને તો એની કશી જ જાણ નથી, સ્તબ્ધ બનીને મીનાક્ષીએ કહ્યું. તમે બંને તો નજીકની સખીઓ છો, છતાં તને ખબર નથી? તે બહુ દુઃખી થઈ ગઈ છે. મીનાક્ષીનું તો મગજ બહેર મારી ગયું. જે કંઈ વાત હવે સુશીલા કરી રહી હતી તે કશી તેને સાંભળવામાં આવી નહીં. તેના વિચારો વમળે ચડ્યા હતા. શું થયું હશે? શું કોઈ અકસ્માત? શું તેને કોઈ બીજો છોકરો પસંદ હશે? પણ એ તો એક લવ મેરેજ હતા, ગોઠવેલા નહીં, તો આમ તે તૂટી પડવાનું કારણ શું હોઈ શકે? શાળા પૂરી થયા બાદ મીનાક્ષી સીધી જ શશીના ઘરે જઈ પહોંચી. દરવાજો શશીએ પોતે જ ઉઘાડ્યો અને તરત જ રડવા લાગી. પોતાની સખી સાથે એ શું વાત કરશે અને શા માટે એના લગ્ન તૂટી પડ્યા એ તમારે પણ જાણવું છે અને મારે પણ કહેવું છે, પણ આ માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. રેડિયો પાલનપુર પર મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો. વિરામ બાદ હું વાતને લઈને ફરી પાછો ફરીશ. રેડિયો પાલનપુર.

મીનાક્ષીએ ઘરમાં આસપાસ નજર નાખી. સ્પષ્ટ હતું કે લગ્નની તૈયારી પૂર જોશમાં થઈ રહી હતી. ઘરમાં રંગરોગાન ચાલતા હતા, સજાવટ થઈ રહી હતી અને એક બાજુ અનાજના કોથળા મુકાઈ ગયા હતા. શશીની માએ મીનાક્ષીને કહ્યું, બેટા આ છોકરીને જરા સમજાવજે કે આ વાતથી આટલી બધી દુઃખી ન થાય. પેલા કુટુંબમાં જવાનું તેના નસીબમાં જ નહીં હોય, કોણ જાણે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથા, જેના લેખિકા છે સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. પેલા કુટુંબમાં જાણે એનું જવાનું નહીં લખ્યું હોય. અમારું પણ ભાગ્ય નહીં હોય કે આ લગ્ન કરાવી શકીએ, પણ આ વાતને હવે તેણે સ્વીકારી લેવી જોઈએ. આટલો બધો શોક શા માટે? બે દિવસથી તેણે ખાધું પણ નથી, જાણે છે. અહીં નહીં, ઉપર ચાલ, શશીએ પોતાની સખીનો હાથ ખેંચતા કહ્યું અને પોતાના ઓરડા ભણી દોરી ગઈ. અહીં બારીમાંથી સરસ પવન આવી રહ્યો હતો અને શહેરનો દેખાવ પણ સુંદર જણાતો હતો. એક જાજમ પર બેસતા મીનાક્ષીએ ધીમેથી પૂછ્યું, શશી, શું શંકરને કંઈ થયું છે? એક જ ક્ષણમાં શશીના ચહેરા પરનું દુઃખ અલોપ થઈ ગયું અને તેણે તે બદલ ખૂબ જ ગુસ્સો દેખાયો. એને વળી શું થાય? એ દાનવ તો પથ્થર જેવો મજબૂત છે. અમારા બધાનું તેણે અપમાન કર્યું અને મારા કુટુંબનું પણ અને મારું પણ. હું તને સાચું કહું છું મીનાક્ષી, હું તો જિંદગીથી ખરેખર તંગ આવી ગઈ છું. મેં એવી વ્યક્તિને વળી પ્રેમ કર્યો કે જે વિશ્વાસ કરવાની પણ લાયક નથી. આમ જો તું આમ ગોળ ગોળ ના બોલ અને મને કહે કે થયું છે શું, તારા લગ્નને કેમ કેન્સલ કરવું પડ્યું? આ સવાલ ગુંગળા તો તમારા ને મારા મનમાં પણ છે અને મારે તમને કહેવાનો છે. પણ આ સુંદર વિરામ બાદ, હા સુંદર વિરામ એટલે કે અહીં તમારા મનમાં અને મારા મનમાં એક સવાલ ઘણા બધા અંદેશાઓ લઈને ચર્ચાતો રહેશે અને એ જ તો આપણો સંબંધ છે. તો ચાલો મળીએ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તેણે પોતાની જાતને વેચી નાખી. ખૂબ જ ક્રોધમાં આવીને શશી બોલી, ઘણા ઇન્ડિયન લોકો અમેરિકામાં હવે વસવા લાગ્યા છે, જાણે છે ને? આવો એક માણસ ભારત આવ્યો પોતાના 20 વર્ષની દીકરી માટે વરની શોધમાં, અને એ સાથે વળી દીકરીને પણ લઈને આવ્યો. તેણે પેપરોમાં જાહેર ખબરો પણ છપાવી કે જે કોઈ વ્યક્તિ તેની દીકરી સાથે લગ્ન કરશે અને તે સાથે અમેરિકા જશે તો તેની પસંદગી પોતાની દીકરી માટે તે કરશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતી નવલકથા ડોલર વહુના અંશોને. એટલે શંકર તે છોકરી જોવા ગયો. એકલો નહીં, ઘણા બીજા છોકરાઓ પણ ગયા, જેમાં ડોક્ટરો, ઇજનેરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો પણ હતા. આમ તો શંકર કહે છે કે તેણે મસ્તીમાં જ એ જાહેર ખબરનો જવાબ આપ્યો હતો, પણ છેવટે પેલી છોકરીએ એના ઉપર જ કળશ તોડ્યો. પણ આ તો જાણે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જેવું થયું. સાંભળતો ખરી, હજી ઘણું બધું બાકી છે. શંકરે મને માફી માગતો એક કાગળ લખ્યો છે. પોતાની આ દગાખોરી માટે તે શું તર્ક કરે છે જાણે છે? તે લખે છે, મારી આખી જિંદગી જો હું પ્રયત્નો કરું તો પણ હું કદી અમેરિકા જવા પામીશ નહીં, અને મારા જેવા સામાન્ય માણસ માટે આ એક સોનેરી તક ગણાય. મને પ્લીઝ માફ કરી દઈશ? એ માણસની હિંમત તો જુઓ, તારે તો એને કોલરથી પકડવો જોઈએ. મેં જ્યારે આ કાગળ વાંચ્યો ત્યારે મને એટલી તો નફરત થઈ આવી, આટલા બધા વર્ષોની મિત્રતાને એણે એક ઝાટકે વાઢી નાખી, એ પણ ગ્રીન કાર્ડ અને ડોલર મળે તેટલા માટે. છઠ, તેના માતા પિતાએ વિરોધ ન કર્યો? આ વાત અને આ સવાલ પણ અગત્યનો છે, એનો જવાબ મળશે આપ સૌને આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

મારા બાપ જ તેમને ત્યાં ગયા અને સીધું જ પૂછ્યું કે શું કામ આમ કર્યું, મારે અને મારા કુટુંબને આ અન્યાય કેમ કર્યો? તો તેમણે કહ્યું, શંકરને અમેરિકામાં ઉજળું ભાવિ મળશે તો અમે કેવી રીતે વિરોધ કરીએ? જો તે અહીં રહેશે તો અમારી જેમ ગરીબાઈમાં એને જીવવું પડશે. આખી જિંદગી મજૂરી કરી છે તો પણ અમે અમારું પોતાનું ઘર બનાવી નથી શક્યા. અમારી દીકરીના લગ્ન માટે લીધેલી લોન પણ હજી ચૂકવી શક્યા નથી. અમે તેથી જ તો તેને આ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારવા કહ્યું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત આ નવલકથા, જેનું નામ છે ડોલર વહુ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. તો તે લગ્ન માટે તારી નોકરી પણ એમને છોડાવી દીધી હતી, હવે? મીનાક્ષીએ કહ્યું. શશિકલાએ જવાબ આપ્યો, હા, અને તેનો રસ્તો પણ શ્રીમાન તકવાદી શું બતાવે છે ખબર છે? મારા લગ્નની તૈયારીના ખર્ચનો અડધો ભાગ તે આપવા તૈયાર છે. અમેરિકા ગયા પછી તે આ ભાગ ડોલરના રૂપમાં મોકલશે, જો તો ખરો. શશિને ખૂબ જ દુઃખ થતું હતું અને મીનાક્ષી પણ લાચારી અનુભવી રહી હતી. જીવનમાં આવા પ્રસંગો બને છે અને આ નવલકથામાં પછી હવે શું થશે તે વાત માણીશું આપણે આવતા એપિસોડમાં. તમારે ત્યાં સુધી અમને 9512968688 પર વોટ્સએપ કરીને તમારા અભિપ્રાય આપવાના છે. સોશિયલ મીડિયાના એકાઉન્ટ્સ એટલે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ કે પછી તમે ઈમેલ કરીને રેડિયો પાલનપુર @gmail પર તમારા અભિપ્રાય મોકલી શકો છો. તમે એન્ડ્રોઇડ ફોન ધારક છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરો રેડિયો પાલનપુરની એપ, અને આઈફોન ધરાવો છો તો આઈટ્યુન સ્ટોર પર જઈને આ એપ ડાઉનલોડ કરો. ઇન્ટરનેટના માધ્યમ થકી વિધાઉટ એની ડિસ્ટર્બન્સ તમે અમારા રેડિયોને સાંભળી શકો છો અને બીજા મિત્રોને આ માહિતી મોકલીને સંભળાવી શકો છો. એક સાચા ગુજરાતી અને ગુજરાતી ભાષાના તેમજ ગુજરાતી સાહિત્યના રસિક તરીકે અમને સૌ સાથ અને સહકાર આપો એવી વિનંતી. ફરી મળીશું આવતા એપિસોડમાં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: હા હા, પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર. હરે ઘર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: clap and smile.
1: Friends, you were just listening to this song. We hope you enjoyed it.
2: Concept and coordination by Dr. R. Meghanathan. Sung by Neha and Children. Recorded by Butty Langlingdo. Produced by Ajit Horo. This song is presented to you by CIET NCERT, New Delhi, India.
3: श्रोताओ, अभी आप सुन रहे थे कार्यक्रम क्लैप एंड स्माइल. और अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है. तो अब अजीत,
4: उमंग कार्यक्रम की तकनीकी टीम यानी
3: कुसुमलता,
4: जगबंधु,
3: चेतना
4: और मंजू जी के साथ विमलेश को आज्ञा दीजिए.
3: नमस्कार.
5: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
6: અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ, ગામનું નામ વલભીપુર, હાઈવે ઉપર આવેલું ગામ, 24 કલાકનો માર્ગ વાહન વ્યવહાર, બધું જ આ ગામમાં મળી રહે. ગામ નાનું છતાં રોડની બે તરફ વિકસેલું, એક તરફ ઓછા લોકો રહે, બીજી તરફ ગામ વલભીપુર મૂળ ગામ. ગામમાં એક શાળા, શાળાનું નામ વલભીપુર પ્રાથમિક શાળા, સરકારી શાળા નામ હોઈ શકે, વલભીપુર સરકારી શાળા. આ શાળામાં એક શિક્ષક, એમનું નામ અજીતસિંહભાઈ, અને અજીતસિંહ સોલંકી વિશે આજે હું વાત કરીશ. વાત જાણે એમ બની કે અજીતસિંહ

ક્ષત્રિય સમાજમાંથી આવે અને એ જમાનામાં દીકરીઓ ભણવા ના આવે એમાં ક્ષત્રિય સમાજની દીકરી તો ન જ આવે. આ વાત છે 1974 ની. પણ અજીતસિંહભાઈ વલભીપુરના જ અજીતસિંહભાઈ રાજપૂત સમાજના અને એ કારણે બે પાંચ દીકરીઓ શાળામાં આવતી થઈ. પણ એક દિવસ એવું બન્યું, એક દીકરી શનિવારના દિવસે રોડ ક્રોસ કરીને શાળામાં આવતી હતી અને કોઈ આવતી ખૂબ જ ઝડપથી આવતી કોઈ ટ્રાવેલ્સના નીચે, કોઈ ટ્રકના નીચે દીકરીનો અકસ્માત થયો અને વલભીપુરમાં એ દિવસે કાળો કેર થયો. દીકરીઓ ભણવા આવતી નહોતી, એમાંથી એક આવતી દીકરી ક્ષત્રિય સમાજની દીકરી અકસ્માતમાં મૃત્યુ પામી. શાળામાં શોક, ગામમાં શોક, ભાવનગરમાં શોક. સૌથી વધારે દુઃખ જો કદાચ હોય તો એ દુઃખ હતું અજીતસિંહભાઈને. શું મોઢું બતાવે એ વાલીને. ફરીથી અજીતસિંહભાઈએ પ્રયત્નો કર્યા. વલભીપુર રોડની બીજી તરફ જે વસાહત હતી ત્યાં વાલીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં શાળા બને તો તમે તૈયાર છો? વાલીઓ તૈયાર થયા. તમને થશે એક ગામ છે, ગામમાં એક શાળા છે, શાળામાં એક માસ્તર છે, માસ્તર શાળા બનાવવા માટે કીધું, એમાં શું નવી વાત? ના, જીવતી વાર્તા જુદી. અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું. અજીતસિંહભાઈ જેવા શિક્ષક કે અકબર ભલે હો મહાન, એથી મહાન હું છું, એ હતો 9-40 સરતાજ હું છું. ગરબાર છોડી પ્રવેશું વર્ગ દરબારમાં, 100-100 સલામો ઝીલતો હું તાજ છું, સરતાજ છું. કારણ, હું શિક્ષક છું, શિક્ષક છું, શિક્ષક છું. આવા શિક્ષક અજીતસિંહભાઈએ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં દીકરીઓ ભણવા આવે એ માટે રોડની આ તરફ શાળા બનાવીશું. જિલ્લા પંચાયતમાં જાણ કરી. જિલ્લા પંચાયત કે કેવું 1974માં કે અમારી જોડે પૈસા નથી, તમે કહો તો મંજૂરી મળી જાય. અને અજીતસિંહભાઈને રોડની આ તરફ પ્રાથમિક શાળા ચલાવવા માટેની મંજૂરી મળી. મકાન વગરની તો શાળા હોય નહીં. પણ આ તો અજીતસિંહભાઈ, હું ચિતરું છું, ચિતરી ચડશે તેવું ચિતર આવી જાણું છું. અવનવ ચિતરનારને સર્જનહાર બનાવી જાણું છું. હું શિક્ષક છું, હું સર્જક છું. આ સર્જક શિક્ષકે સરસ મજાનો વિચાર કર્યો. આ એ જમાનાની વાત છે જ્યારે ટેપ રેકોર્ડની અંદર ઓડિયો કેસેટ ચાલતી હતી અને ઓડિયો કેસેટના ઉપર ગીત કે સંભળાતું મોરારી બાપુની કથાની ઓડિયો કેસેટો ભેગી કરી આ અજીતસિંહભાઈએ જે જગ્યાએ ગામના લોકો બેસતા હતા ત્યાં આખો શ્રાવણ મહિનો આ ટેપ વગાડી. આવું કરવાનું કારણ હતું કે એમણે મોરારી બાપુને કીધું કે મારે રૂમ બનાવી છે તો મારા માટે કથા કરો. બાપુ જોડે સમય ન હતો તો બાપુની ઓડિયો કેસેટ વગાડી તો લગભગ એ જમાનામાં 24,000 રૂપિયા ભેગા થયા. મોરારી બાપુની ઓડિયો કેસેટ ગામ આગળ વગાડવાની આરતીના નામ થઈને 24,000 રૂપિયા થયા. આ રકમ એવી હતી કે નથી મકાન બની શકતું, નથી શાળા બની શકતી. અજીતસિંહભાઈ જોડે કોઈ વિકલ્પ નથી. એમણે ફરીથી મોરારી બાપુને કીધું કે બાપુ આ 24,000 રાખો, મારી જોડે પૈસા નથી, નથી રૂમ બાંધી શકાય એવું, નથી શાળા રાખી શકાય એવી. દીકરીઓ નહીં ભણે તો ચાલશે, પણ હવે હું થાક્યો. એ દિવસે મોરારી બાપુએ કીધું કે આ 24,000 રાખો, બાકીની જે પણ રકમ ઘટતી હશે તમારી શાળાનું બાંધકામ થશે. શ્રોતા મિત્રો, આજે અમદાવાદથી વલભીપુર જતા એક યુનિવર્સિટીને શોભે એવું મકાન છે માનસ પ્રાથમિક શાળા. શાળાનું નામ માનસ પ્રાથમિક શાળા રાખવાનું એકમાત્ર કારણે કે રામચરિત માનસના કથાના પૈસામાંથી 24,000 રૂપિયાથી શરૂ થયેલી આ શાળા છે. આજે બાલમંદિરથી કોલેજ સુધીનું એક ઇન્સ્ટિટ્યૂટ છે માનસ.

0: પ્રાથમિક શાળા માઇનસ એજ્યુકેશન કેમ્પસ. વાત કરીએ ફરીથી અજીતસિંહભાઈની. અજીતસિંહભાઈ આજે પણ શૈક્ષણિક રીતે સક્રિય છે. ગુજરાત સરકારમાં પણ તેઓ અનેક જગ્યાએ સહયોગી થાય છે. રાજ્ય પારિતોષિક, રાષ્ટ્રીય પારિતોષિક, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અબ્દુલ કલામ સાહેબના હસ્તે તેઓને ઇન્ટરનેશનલ કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ પણ મળેલો છે. અને આ રીતે કથા કરી શાળાનું બાંધકામ બનાવનાર દુનિયાના એકમાત્ર શિક્ષકને આપણે સૌ આજે યાદ કરીશું. આ અજીતસિંહભાઈ જેમની જીવતી વાર્તા છે કે એમણે માત્ર ને માત્ર દીકરીઓ માટેનું જ શિક્ષણનું સંકુલ બનાવ્યું, એમને આજે કોઈ પણ વ્યક્તિ એ સંકુલમાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. મમતાબેન પરમાર, અજીતસિંહભાઈ, રાજુભાઈ, રમણભાઈ સોની, મોતીભાઈ નાયક એવા માણસો છે જે આ સંકુલ પાછળ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અજીતસિંહભાઈને આજે આપણે આજની વાર્તામાં યાદ કરીએ. કારણ કે બાકીની રકમ આપી એવું જ નહીં, પણ એ પછીથી પણ માનસ પ્રાથમિક શાળાની અંદર આજે એક એક રૂપિયાનો હિસાબ આપી લોકોને જાગૃત કરવામાં આવે છે. તો આવા અનોખા પાત્ર, આપણા અનોખા વ્યક્તિ અજીતસિંહભાઈ વિશે આજે આપણે વાત કરી. અજીતસિંહભાઈ આજે પણ વલભીપુરમાં સક્રિય રીતે શૈક્ષણિક રીતે કાર્ય કરી રહ્યા છે. આખા ગામમાં જઈ તમે ગમે ત્યારે પૂછો, અજીતસિંહભાઈ સોલંકી કોઈ પણ વ્યક્તિ આપને બતાવશે. તો આ અજીતસિંહભાઈને યાદ કરી આજની વાર્તા આપણે અહીંયા અટકાવીશું. આવી જ અનેક બીજી વાર્તાઓ સાથે ફરીથી આપણે મળતા રહીશું. 90.4 FM પાલનપુર. જય હિન્દ, જય ગુજરાત.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હું આરજે જ્યોતિ તમારી માટે લઈ આવી છું એક નવી વાર્તા. દોસ્તો, જીવનમાં ક્યારે ટકવું અને ક્યાં અટકવું, જો એનું આપણને ખ્યાલ આવી જાય તો જીવન બહુ સરળ થઈ જાય, નહીં? તો ચાલો જોઈએ આ નવી વાર્તામાં. એક વેપારી મધનો વેપાર કરતો હતો. એ જે વખતે પોતાના ગ્રાહક માટે મધ ભરી રહ્યો હતો, એ વખતે એના હાથમાંથી એ બરણી છટકી ગઈ અને જમીન પર પડી ગઈ. હવે જમીનમાંથી જેટલું મધ લઈ શકાતું હતું એટલું મધ એ વેપારીએ ઉપર ઉપરથી લઈ લીધું અને બાકીનું મધ એને જમીન પર જ રહેવા લાગ્યું. મધ જમીન પર પડેલું જોઈ અને કેટલીક માખીઓ તેને ઘેરી વળી. ઓબ્વિયસલી માખી છે, મધ મીઠું છે તો એને ભાવવાનું જ. તો માખીઓ બધું જ ભૂલીને એ મધ ખાવામાં મશગુલ થઈ ગઈ. આ મધ ખાવાની મશગુલમાં તે એ ભૂલી ગઈ કે તેની જ પાંખમાં આ મધ ચોંટી રહ્યું છે. જ્યાં સુધી એમનું પેટ ન ભરાયું ત્યાં સુધી એણે મધ ખાવાનું ચાલુ રાખ્યું. પરંતુ પેટ ભરી ગયા પછી જ્યારે આ માખીઓએ ઉડવાનો પ્રયાસ કર્યો તો મધ એમની પાંખોમાં ચોંટેલું હોવાથી તે ઉડી જ ન શકી. તેણે પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા, પણ એ બધા જ પ્રયાસોમાં આ માખીઓ અસફળ રહી. વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી. આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી તે આ બધી માખીઓની દુર્દશા જોઈને પણ સમજી ન હતી. એ પણ પોતાની જાતને રોકી ન શકી અને જાતે જ એણે મોતને આમંત્રણ આપ્યું. દોસ્તો, લાલચ આપણે સાંભળ્યું છે ને, લાલચ બુરી બલા છે. લાલચ કેટલી રાખવી અને એને કેવી રીતે સંયમમાં પરિવર્તિત કરવી એ બહુ જ મહત્વનું છે. જીવનમાં જો સંયમ હોય અને ખબર પડી જાય કે ક્યાં અટકવાનું છે તો જીવન બહુ જ સરળ થઈ જાય. તો આજનો દિવસ ખુશ રહે, મંગલમય રહે.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડી

0: રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો. ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો. પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે. તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમ્સન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.
1: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો બાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શહેરની ઓળખ એટલે રેડિયો પાલનપુર, શહેરનો અવાજ એટલે રેડિયો પાલનપુર. 90.4 FM રેડિયો પાલનપુર. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું

કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ. એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

દોસ્તો, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले कि कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय कि आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए कि ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજનાથી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતાં વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું, વિડિયોઝ સાથે. ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આમ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે. અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM ના વોટ્સએપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે બિંતી. બિંતી આપણને ફરમાઈશ કરી છે 90s ફેમસ શો હમ તેરે પ્યાર મે. આ સોંગ એ લતા મંગેશકરના અવાજમાં ગવામાં આવ્યું છે. આ મૂવી હતું દિલ એક મંદિર. આ ગીત એ બહુ જ ફેમસ છે અને સ્પેશિયલી અત્યારના ટ્રેન્ડિંગ રીલ્સમાં જોઈએ ને તો આ ગીત અત્યારે વધારે ફેમસ છે. જો કે લતા મંગેશકરના અવાજની અંદર ગવાયેલા દરેક ગીતોનો એક જાદુ એક ઓરા જ અલગ છે. તમારું શું માનવું છે? બિંતી આપણને જે ફરમાઈશ કરી છે હમ તેરે પ્યાર મેં એની ઉપર આજકાલ તો વધારે રીલ્સ બની રહી છે. તો ચાલો સાંભળીએ બિંતીની ફરમાઈશ.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન.

પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે।
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ, હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય।
3: આહા પાકો, PM સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઈટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આજે એઆર. આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી ભાષામાં સુંદર મજાની ગુજરાતી સાહિત્યની રચનાઓને, નવલિકા, નવલકથા તો ક્યારેક વાર્તાઓ, લોકકથાઓ અને લોક સંસ્કૃતિ સમાજનું દર્પણ દર્શાવનારી કેટલીક ઉત્તમ કૃતિઓને. આ બધી રચનાઓ થકી આપણને સુંદર મજાના જીવનના ક્યારેક પ્રતિબિંબ સાંભળવા મળે છે તો ક્યારેક આપણા જીવનમાં આવનારી મુશ્કેલીઓ અથવા પરિસ્થિતિઓમાં કેવી રીતે જીવનને આગળ વધારી શકાય તેનો આનંદ પણ મળે છે. ક્યારેક આ વાર્તાઓ એ જીવંત હોય છે, ક્યારેક કાલ્પનિક, પરંતુ આ સુંદર સાહિત્યની રચનાઓ જે ગુજરાતીમાં અનુવાદિત થઈ હોય અને આપણા સૌના માણવા માટે હોય તો રેડિયો પાલનપુર આપ સૌ સુધી પહોંચાડવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. આજે વાત કરવી છે મારે શાશ્વત ભારતીય નવલકથા અને જેનું નામ છે અવસર ચૂક. મૂળ એના લેખક એ આસામના લક્ષ્મીનંદન બોરા છે, પરંતુ તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. નવચેતન સામયિકના જૂનના અંકમાં આ વાર્તા પ્રદર્શિત એટલે કે પ્રકાશિત થઈ છે. આવો શરૂઆત કરીએ અવસર ચૂક વાર્તાની. વાસંતીના ઘેર પરમ દિવસે એક માણસ આવ્યો હતો. એના ભાઈને મળવા માંગતો હતો. ગમે એવો માણસ હતો. કોણ હશે, ક્યાંનો હશે પૂછાય પણ નહીં ને. માં અને ભાભી

કરવા માંડી. ઠીક ઠીક વાતો થઈ અને આજે પહેલી જ વાર વાસંતીએ તેના મોંએ પોતાના રૂપની પ્રશંસા પણ સાંભળી હતી. ઈશ્વરમાઈ ગઈ અને પછી એ તો ભાઈને આપવા માટે એક કાગળ અને 5 રૂપિયા દઈ અને જતો રહ્યો. કહેતો ગયો કે પરમ દિવસે આવીને દવાઓ લઈ જશે. અચ્છા, તો એ ભાઈ પાસેથી દવાઓ ખરીદવા આવ્યો હતો અને પરમ દિવસે આવશે. ત્યારબાદ શું થયું તે વાતને માણીશું આપણે વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

વાસંતી એટલે કે પરમ દિવસ આવ્યો ત્યારે જરાક બની ઠનીને એની રાહ જોવા લાગી. ના, નવા કપડાં તો ન પહેર્યા, પરંતુ સજી ચોક્કસ હતી. ક્યાંક ભાભીને વહેમ પડી જાય તો? અને એ ભાઈ આવ્યો, તેના ભાઈને મળ્યો અને એમની વાતો પરથી ભાભી અને વાસંતીને જણાયું કે એનું નામ ધનંજય છે અને એ પાભશીલામાં જ રહે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે આરના સ્વરમાં અવસરચૂક શાશ્વત ભારતીય નવલકથા, જેના મૂળ લેખક અસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. વાસંતીની વૃદ્ધ માતા હંમેશા બીમાર રહેતી, વળી એની આંખો સાવ નબળી પડી ગઈ હતી. એકવાર તો બહાર ગઈ અને રસ્તામાં એની માં પડી ગઈ હતી. આખરે નક્કી કરવામાં આવ્યું કે માના આંખના મોતિયા ઉતરાવવા પડશે. એ માટે ભોગરામ માતાને બળદગાડામાં બેસાડીને શહેરની હોસ્પિટલમાં જવા નીકળ્યો. ધનંજય એની સાથે ગયો. હોસ્પિટલમાં મોતિયાનું ઓપરેશન થયું અને 4 દિવસ ત્યાં રહેવાનું થયું. ભોગરામ તો વેપારી માણસ, એ 4 દિવસ ધનંજય વૃદ્ધાની સાથે એટલે કે વાસંતીની મા સાથે રહ્યો. આ બધી ઘટનાઓ જોઈને વાસંતી વિચારતી કે ધનંજય કેટલો બધો પરોપકારી છે, કેવો ભલો માણસ છે. માજી એટલે કે વાસંતીની બા ઘરે આવ્યા તે પછી પણ એમની ખબર તે પૂછવા આવતો રહ્યો. પરિણામે એ ઘરનો સૌથી પ્રીતિપાત્ર વ્યક્તિ બની ગયો. બા તો ત્યાં સુધી કહેતા કે કોઈક જન્મમાં એ મારો દીકરો હશે. અને એક દિવસ વાસંતીએ પૂછી લીધું, તમને બીજાઓના કામ કરવામાં આનંદ આવે છે, સુખ મળે છે, તમે કેટલા સારા છો? ધનંજયે આટલું જ જવાબમાં કહ્યું, માણસે બધા કામ પોતાના સુખ માટે ન કરવા જોઈએ. થોડા કામ પારકાને ખાતર કરવાનું મેં શીખ્યું છે મારા માતા પિતા પાસેથી. અને આ વાત આપણા સૌ માટે પણ અગત્યની છે. બધા જ કામ કંઈક ના કંઈક ઉદ્દેશ્યથી અથવા કંઈક મેળવવા જ ન હોય, ક્યારેક કોઈક કામ બીજાના માટે અમસ્તા પણ કરવાના હોય. વાતને આગળ વધારીશું, પરંતુ આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વાસંતીની માતાએ કહ્યું હતું કે હવે હું તારા લગ્ન જોઈને નિરાંતે મરીશ. વર્તે દિવસે વહેલી સવારમાં જ નાહી ધોઈને એ કપડાં ધોવા માટે ઘાટ પર ગઈ હતી અને ભાઈની દીકરી માલચને પણ તે સાથે લઈ ગઈ હતી. મોડે સુધી તે પાછી ન આવી અને થોડા સમય પછી માલચ એકલી જ ઘરે આવી એટલે એની માતાએ તેને પૂછ્યું કે ફઈ ક્યાં ગયા. માલચે જવાબ આપ્યો કે એ તો કોઈ ઘાટ પર પપ્પાના ડૉક્ટર મિત્ર સાથે હસી હસીને વાતો કરે છે અને એની ફોઈને તું જ કહીને બોલાવતી હતી. વાસંતી આખરે ઘરે આવી અને ભાભી તરુલતા મરકમાં બોલી, ઘાટ પરથી પાછા આવતા આટલી વાર કાં લાગી? હું બધું સમજું છું વાસંતી. તરુલતા સમજતી હતી કે નણંદનો પગ લપસી રહ્યો છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં આસામની નવલકથા અવસર ચૂક, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને જેને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. તરુલતાને સમજણ હતી આ બધી, પણ એને એ વખતે કશું જ ન કહ્યું, છોકરીને સાવધાન પણ ન કર્યું. પરંતુ ઘાટ પર તો દરરોજ સમય થવા લાગ્યો અને એટલે એણે આખરે એની સાસુને તેના નણંદની આ વાત કહી. વાસંતીની માએ એને ઠપકો આપ્યો અને કહ્યું, વાતે અને ઘાટે આ મજાણ્યા આદમી સાથે વાતો ન કરાય. પણ વાતો તો થતી જ રહી. માએ ફરી વાર એને ઠપકો આપ્યો અને કહ્યું, હમણાં ને હમણાં તું મામાના ઘરે થોડો સમય જતી રહે. પરંતુ વાસંતીએ ધરહાર ઇનકાર કરી દીધો. સમય વીતતો રહ્યો અને એ દરમિયાન ભાઈ બહુગ્રામની આર્થિક સ્થિતિ બગડવા લાગી. ગામ સુધી પાક્કો રોડ બની ગયો, બસો દોડવા લાગી, દૂર દૂરના લોકોએ આવીને દુકાનો પણ ખોલી. નવી નવી જાકમ ઝાડવાળી દુકાનો પર ભીડ થતી અને બહુગ્રામની ઠઠારા વગરની દુકાનથી કાપડ ખરીદે જ કોણ? બહુગ્રામ ચિંતા દૂર થઈ ગયો. એવામાં તરુલતાએ વાસંતીના લગ્નની વાત છેડી. એથી તો બહુગ્રામને ઘણો જ ગુસ્સો આવી ગયો. એક ચિંતા તો હતી જ અને આ બીજી, ત્યાં તો બીજી ક્યાંથી એને પોસાશે? એના મન પર એક જ ખ્યાલ સવારનો આવતો હતો, કોઈક રીતે થોડી મૂડી મળી જાય તો જરા મોટા પાયા ઉપર ધંધો હું કરી લઉં. અને વર્ષા ઋતુ પણ આવી ગઈ હતી, શણનો પાક લેવાઈ ગયો હતો. ઉગાડનારા ખેડૂતો હવે શણ વેચવા લાગ્યા હતા. આ લોકોના ગામમાં શણ ખૂબ ઉગતું અને ભોગરામે વિચાર્યું કે શણ ખેડૂતો પાસે ખરીદી લઉં અને પછી કલકત્તાના મારવાડીઓને સારા ભાવે વેચી દઈશ. પછી શું થયું તે માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

બહુ ગ્રામે વિચાર્યું કે ગામના ખેડૂતોનું શણ ખરીદી લઉં ને પછી કલકત્તાના મારવાડીઓને સારે ભાવે વેચીશ. પરંતુ ખુદ મારવાડીઓ જ ગામે આવી ગયા અને ઉગાડનારા ખેડૂતો પાસે સીધું જ ખરીદવા લાગ્યા. બહુ ગ્રામની મનમાં જ રહી ગઈ. ગામવાળાઓને તે શાપવા પણ લાગ્યો. મારા બેટાઓ બધા જ હોશિયાર થઈ ગયા છે. એણે વળી ખાસ ન ચાલતી કાપડની દુકાન ઉપર ધ્યાન પરોવ્યું. હમણાં વાસંતી બહુ બહાર નહોતી નીકળતી. ઘરના કામ કરે ને માને પોથી પુસ્તક વાંચીને સંભળાવે ને ઘાટ પર જાય તો બહુ રોકાતી પણ ન હતી. ધનંજય મળે ત્યારે બહુ વાતો ન કરતી. અલબત્ત એ નારાજ પણ ન હતી, પણ બસ વિચારો કરતી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર. આજે એઆરના સ્વરમાં આસામની એક સુંદર નવલકથા જેનું નામ છે અવસર ચૂક, જેના લેખક લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. બસ વિચારો જ કર્યા રહેતી હતી વાસંતી, અને એટલામાં ધનંજય ચારેક મહિના ગુમ થઈ ગયો. દેખાયો ત્યારે વાત કરી કે પાપશીલા ગામે કોલેરા ફેલાઈ ગયો હતો. ત્યાં તે સેવા કરવા માટે ગયો હતો. અને વાત વાતમાં એણે એ પણ કહ્યું કે ભોગ્રામ ચિંતાતુર દેખાય છે, એમની દુકાન ચાલતી નથી અને એટલે એક ખેતી કરવા ધારે છે. ખેતી માટે જમીન જોઈએ અને જમીન ખરીદવા નાણાં જોઈએ. કોઈકે કહ્યું કે સરકાર ખેડૂતોને નાણાં ધીરે છે. ભોગ્રામ એ માટે સરકારી ઓફિસે પણ ગયો, પણ નાણાં ન મળ્યા. નિરાશ થયો અને એવામાં વળી ચૂંટણીના પડઘમ વર્તાયા. એક દિવસ એક મોટો માણસ ભોગ્રામના ઘરે આવ્યો. એ શહેરનો નામી વકીલ સુબોધ

0: ગયા હતો એ પૂછવા લાગ્યો, તમારું નામ શું છે ભોગરામ? અરે તમારું નામ તો કદાચ ભોગરામ જ છે ને, કારણ કે એને પહેલાથી જ નામ જાણ્યું હતું, પણ વાતની શરૂઆત કરવા ઈચ્છતો હતો. ભોગરામે આશ્ચર્યથી જવાબ આપ્યો, હા સાહેબ, આજુબાજુના વિસ્તારમાં વગદાર આદમીની વાત નીકળતા જ સૌ તમારું નામ બોલે છે ભોગરામ. હું ઘણા વખતથી તમને મળવા માગતો હતો. ભોગરામને યાદ આવ્યું કે 42ની લડત વેળા એના પિતા જાણીતા સત્યાગ્રહી હતા, એમનો યશ હજુ પણ ટક્યો છે. સૈકૈયા આગળ બોલ્યો, આ વેળા તમારે મને મદદ કરવી પડશે ચૂંટણીમાં. મને ખાતરી છે કે લોકો તમારું માનશે અને આ વેળા હું ચૂંટણીમાં ઊભો રહેવાનો છું. ભોગરામને પણ પોતાની ચિંતાઓ અને ધંધાના મંદીની વાત તો મગજમાં હતી જ. એને સૈકૈયા પાકો ચાલાક અને પહોંચેલો રાજકારણી એવો લાગ્યો પણ ખરો. પણ વણાટકામના ગૃહ ઉદ્યોગમાંથીની લોન માટેનું અરજી કરવા પણ એને જ સૂચવ્યું હતું, એટલે હવે એની મદદ તો કરવી જ પડશે. વાતને આગળ વધારીશું અગ્રામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: Hey, please, shaadi mat karo, please.
2: Shut up.

કૈકૈયા એ જ ભોગરામને લોર્ડ માટેનું સૂચન પણ કર્યું હતું. અને થોડા દિવસ પછી ભોગરામ સેકૈયા પાસે ગયો ત્યારે એણે જણાવ્યું કે લોન મંજૂર થઈ ગઈ છે. એ માતા સુજલા અને ભોગરામની પત્ની તરુલતાના નામે છે. આ સાંભળીને આભારવશ બનેલા ભોગરામને એણે એક સાયકલ આપી અને થોડા છાપેલા એટલે કે પેલા પેમ્ફલેટ જેવા ફરફરિયા આપ્યા. પછી પ્રચાર માટેના ખાસ મુદ્દા જણાવ્યા અને કહ્યું કે બોલજો કે આપણા ઇલાકાથી સિલિગુડી સુધીનો પાક્કો રસ્તો એ મારા પ્રયત્નોથી થયો છે. બસ સર્વિસ પણ સેકૈયાની ભલામણથી જ ચાલુ થઈ છે. એટલે લોકો તમારી વાતને સારી રીતે સમજશે અને માનશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આજે યારના સ્વરમાં અવસરચૂક નવલકથા, જેના લેખક આસામના લક્ષ્મીનંદન બોરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. ચૂંટણીનો દિવસ નજીક આવતો ગયો, તેમ તણાવ પણ વધતો ગયો. સુબોધ સેકૈયા ઉપરાંત બીજા બે ઉમેદવાર ઊભા હતા, સંજીવ બરુઆ અને લોકનાથ તામુખી. મતદાનના દિવસથી ચારેક દિવસ અગાઉ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. ખરેખરી સ્પર્ધા સુબોધ સેકૈયા અને સંજીવ બરુઆ વચ્ચે હતી. સંજીવ બરુઆએ 42ના આંદોલનમાં ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. અચાનક આ વાતની જાણ ધનંજય સંજીવ બરુઆનો પ્રચાર કરે છે તેવી સુકૈયાને થઈ અને ભોગરામે ઘરમાં પણ આ વાત કરી. મતદાન થયું અને સેકૈયા 11,049 મતથી જીતી ગયો. ચૂંટણીની આ કામગીરીમાં ભોગરામને 1000 રૂપિયાનો લાભ થયો. અલબત્ત એ કટકી હતી, ચૂંટણીના નાણાંની આગી પાછીમાંથી થયેલી કટકી. ભોગરામના મનમાં ઘડી પર પણ ન ઉગ્યું કે આ સાચી કમાણી નથી. એણે તો એ કમાણી વડે કોન્ટ્રાક્ટનો ધંધો શરૂ કર્યો. આ દરમિયાન જ વળી એક દિવસ વાસંતીએ ભાઈને કહ્યું કે એક માણસના મેં શબ્દો સાંભળ્યા છે. સુબોધ સરને કહીને અહીં બાબશીલામાં એક સરકારી હોસ્પિટલ શરૂ કરાવીએ તો. એ પછી સંજીવ ભરવાના પ્રચારક ધનંજયની ગામ લોકોને જરૂર નહીં રહે અને પોતે જ અહીંથી જતો રહેશે. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ધીરે ધીરે ભોગરામ પોતાની આબરૂ અને પોતાના માન બાબતે સભાન બનવા લાગ્યો અને એક દિવસ ઘરે આવતા જેણે ઘાંટાઘાટ શરૂ કરી. મને ગામમાંથી જાણવા મળ્યું છે કે વાસંતી ધનંજય નામના રખડું સાથે વાતો કરે છે. મા બોલી કે ધનંજય તો સારો છોકરો છે, એ વાસંતી જોડે જે પણ વાત કરતો હશે એ સારી કરશે અને એ કંઈ ખોટું નહીં શીખવે. અરે આ જોડું પણ સારું છે, સુખી થશે. પરંતુ ભોગરામ તો વધારે ગુસ્સે થયો. અને પોતાના સાહેબના હરીફનું કામ કરનાર માણસ સારો ગણાય જ કેમ? આ વાત એ મનમાં ઘૂસી ગયેલી એ કેમ નીકાળી શકે? અરે એમાં ઉમેર્યું એને કે એ તો ઘર પરિવાર વગરનો પણ માણસ છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આજે એઆરના સ્વરમાં અવસર ચોક નવલકથા, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા અને યશવંત મહેતાએ તેનો ગુજરાતીમાં. એ પછી એક દિવસ ભોગરામે માને કહ્યું કે મેં વાસંતી માટે એક છોકરો જોયો છે. શરૂઆતની વાતચીત હું નક્કી કરી આવ્યો છું. દરગિયા નામના તલાટીનો છોકરો છે, મંડલ જ્ઞાતિ છે. છોકરાનું નામ મથુર, ધનવાન ઘર છે અને મંડલ જ્ઞાતિ છે. મકાન, મા બાપ અને ભાઈ બહેન એટલો બહોળો પરિવાર છે કે આપણી દીકરીને કંઈ દુઃખ નહીં આવે. લોકો સારે દિવસે બહેનને વીંટી પહેરાવવા આવશે. દેડસૂદ એકમનો એ દિવસ નક્કી થયો અને વાસંતી ઓરડો બંધ કરીને બેસી ગઈ. માં અને ભાભીએ ખૂબ સમજાવી ત્યારે બહાર આવી. છોકરો નહોતો આવ્યો, એના મા બાપ અને બહેન આવેલા. વીંટી પહેરતી વેળા વાસંતી ધ્રુસકે ધ્રુસકે રડી હતી અને વીંટી આંગળીએ ચડતા જ વળી ઓરડે ભરાઈ ગઈ હતી. ધનંજયને તો ઘણા દિવસો સુધી આ વાતની ખબર પણ ન પડી. એ તો સાજા માંદાની સેવામાં વ્યસ્ત. આખરે કોઈકે આ સંબંધની વાત કરી ત્યારે પોતાને જિંદગીભર સહેવા પડેલા અભાવોમાં એક ગણીને એણે મન વાળી લીધું અને ઉદાસ રહેવા લાગ્યો. આજકાલ એ રૂપક ડોશીને ત્યાં જમતો

પ્રયાસી જોઈ લીધી અને ધનંજય અને વાસંતીના મન ઘણા વખતથી મળેલા છે એ વાત જાણતી હતી એ ડોશી. એટલે એને સમજાવ્યું કે નિરાશ ન થા, મને વાસંતી સાથે વાત કરવા દે, આટલા વર્ષનો પ્રેમ, અને તું મને એના પર કાગળ લખી આપ, જોઈએ કે હું એને પહોંચાડું અને પછી એ શું જવાબ આપ. આત્મ અનુસંધાન માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

દિવસો પછી રૂપક ડોશી ભોગરામને ઘરે પહોંચી કામનું બહાનું કર્યું. એની માને અને તરુલતાને મળી. ધનવાન બન્યા પછી ભોગરામ કેવા કેવા અનર્થ આચરી રહ્યો છે એ જાણ્યું. અને પછી આ બધું જોઈને ધનંજયનો પત્ર વાસંતીને એને લાગ જોઈને પકડાવી દીધો. ધીરેથી કહ્યું કે તું તૈયાર હો તો ધનંજય તને પકડી જવા માગે છે. મનના માણીકર સાથે સાધવાનો આ મોકો છે. ચૂકીશ તો પસ્તાઈશ, સમજીને. તમે સાંભળી રહ્યા છો આજે યારના સ્વરમાં આસામની એક નવલકથા, જેના લેખક છે લક્ષ્મીનંદન બોરા, જેનું નામ છે અવસર ચૂક અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ, જે નવચેતન સામયિકના જૂનના અંકમાં પ્રકાશિત થઈ છે. ડોશીના ગયા પછી વાસંતીએ ધનંજયનો પ્રસ્તાવ મન બનાવી લીધું અને સીધું સામાન આપવાને બહાને રૂપક ડોશીનાથી ઘરે ગઈ અને કહ્યું કે આ પૂનમની પરોડે ઘાટ પર મળીને ક્યાંક જતા રહીશું. ધનંજયને કહેજો કે તૈયાર થઈને આવી જાય. પૂનમની આગલી રાતે વાસંતીએ આખી રાત ઊંઘવા ન પામી. મોડી રાત સુધી એ માની પોથી વાંચીને સંભળાવી રહી હતી અને વચ્ચે તક મળે ત્યારે બે ત્રણ જોડી કપડાં અને દાગીનાની પોટલી બાંધીને મૂકી આવી હતી. સવારે મરઘો બાંગ પોકારે એ પહેલાં તો ઉઠીને ઘાટ પર એને પહોંચવું હતું. કુદરતે પોતાની રીત જાળવીને મરઘાએ બાંગ પોકારીને વાસંતી ઉઠી દૂરથી ઝૂંકતી માને વંદન કર્યા અને પોટલી લઈને આસ્તેથી ખડકી ખોલી નીકળી પડી. શેરીઓ તો હજુ સૂતી હતી અને સુનકાર પણ હતી, પરંતુ એના મનમાં

જીતો રહી છો, પણ મને કેવું લાગશે? ભાઈ ભાભીને કેવા મહેણા મળશે? ગામ લોકો શું કહેશે? અનાયાસ એની નજર આંગળી પરની વીંટી તરફ ગઈ. એ વીંટી વડે એક અન્ય પરિવારના સ્વજનની એ પત્ની બનવાની હતી. અને ઘડી પર એને લાગ્યું કે વીંટીને કાઢીને ફેંકી દઉં, પણ એનો પારિવારિક, એના મનમાં રહેલો ભય અને એના સંસ્કારો એને યાદ આવ્યા. પાપ પુણ્યનો ખ્યાલ આવ્યો અને પોતે પરિવારની અને ઈશ્વરની સાક્ષીએ તે વીંટી પહેરી ચૂકી હતી એ વાત એને યાદ આવી. એના પગલા અટકી ગયા અને ઘરે પાછી વળીને માને બાજી પડી, રડી પડી. એ અવસર ચૂકી ગઈ હતી. પણ ત્યારે માત્ર એક જ ખ્યાલ હતો, મારો પરિવાર બદનામ ન થાય. વાતને આગળ વધારીશું આપણે રામબાગ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

આબશીલા ગામમાં રહેવાસીઓને ધનંજય ઘણો વહાલો હતો. એ ક્યાંથી આવીને અહીં રહેવા આવ્યો છે એ કોઈ જાણતું ન હતું. 50મી સાલમાં જે મોટો ધરતીકંપ આવેલો ને એ જ વેળા તે અહીં આવીને વસ્યો હતો. હવે વાસંતીના મનમાંય પણ વસવા લાગ્યો હતો. એક દિવસ એણે પોતાની સઘળી વાત વાસંતીને કહી દીધી. બાળપણમાં જ એના પિતાનું અવસાન થયું, પછી માતા પણ ચાલી નીકળી. એ અને એની બહેન મનતારા કાકાને ઘરે રહેવા લાગ્યા, પરંતુ ત્યાં એમના પર ચુલમ થતો રહ્યો. અને એક દિવસ માત્ર બહેનને કહી અને ધનંજયે કાકાનું ઘર છોડી અને નીકળી ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં સુંદર મજાની આ નવલકથા, જેનું નામ છે અવસરચૂક, જેના લેખક મૂળ આસામના લક્ષ્મીનંદન બોહરા અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે યશવંત મહેતાએ. કાકાના ઘરેથી તે નીકળી ગયો અને દિબ્રુગઢ પહોંચી ગયો, પણ ત્યાં એના પર કોઈને દયા ન આવી. ચાની દુકાનમાં મજૂરીએ રહ્યો, પણ ત્યાં એનું મન ન ઠર્યું. વળી લક્ષ્મીપુર પહોંચ્યો, એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કંડક્ટર બન્યો અને ત્યાં કંડક્ટરી કરતો અને એક બીજો યુવાન ઘણો હોશિયાર અને સમજુ હતો. એણે ધનંજયને એક્સટર્નલ પરીક્ષા આપવાની પ્રેરણા આપી. એ યુવાને એની ઓળખાણ એક હોમિયોપેથી ડૉક્ટર સાથે કરાવી. ડૉક્ટરને એક કમ્પાઉન્ડરની જરૂર હતી અને ધનંજય કમ્પાઉન્ડરગીરી કરવા લાગ્યો. ઘણા દિવસ લગી ઘેર ન ગયો અને પછી આવ્યો 50મી સાલનો ધરતીકંપ. ઘણું બધું બરબાદ થઈ ગયું. લક્ષ્મીપુર ગયો ત્યારે જાણવા મળ્યું કે કાકાનો પરિવાર શિવસાગર તરફ જતો રહ્યો છે. જતા જતા બહેન મનતારાને એક ડોસા સાથે પરણાવીને બાંધતા ગયેલા, પણ આજે એનો પણ પત્તો ન હતો. ધનંજયની આ કરુણ કથા સાંભળીને વાસંતીને આંખો છલકાઈ આવી. અંતમાં ધનંજયે ઉમેર્યું, બધી વાત ખરી, પણ મારા જન્મનો પરિચય આપવાનું તો હું ભૂલી જ ગયો. તું જાણે છે વાસંતી કે મારી જ્ઞાતિ કઈ છે? હું બ્રાહ્મણ છું. અને એ પછીની રાતે વાસંતીની માતાની સાથે સૂતી હતી ત્યારે એની માતાએ એને ઘણી શિખામણ આપી હતી, નારીના કર્તવ્યની ઘણી સમજણ પણ આપી અને કહ્યું કે તું મોટી થઈ ગઈ છે, બસ હવે તારા લગ્ન જોઈને હું નિરાંતે મરીશ. વાસંતી ચૂપચાપ માની વાતો સાંભળતી રહી. અને હવે પછીની વાર્તા આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

પર ચૂકેલી વાસંતીએ ઘર બહાર નીકળવાનું બંધ કરી દીધું. લગ્નની રાહ જોવા લાગી અને એ દિવસ પણ આવી ગયો અને મથુરદાસની પાલખીમાં બેસીને એ સાસરે પહોંચી. ભૂતકાળને ભૂલીને નવા જીવનમાં ભળી ગઈ. નણંદોએ મશ્કરીઓ કરીને પતિવે પાલવ ઉઠાવ્યો. વાસંતી અને મથુરદાસની જોડીની સૌ પ્રશંસા કરતા એણે સાસરીમાં આનંદ અને નવ પ્રાણનો સંચાર કર્યો હતો. એમને એમ લગ્નના ત્રણેક મહિના વીતી ગયા અને અચાનક એક રાતે શેરીમાં ટોળા વળ્યા હતા. ત્યાં શું ચાલે છે એ જાણવા મથુરદાસ નજીક ગયો અને એને જાણવા મળ્યું કે પાપશીલા ગામનો ભોગરામ પરાઈ સ્ત્રી સાથે રંગે હાથે પકડાઈ ગયો હતો. ગામવાળાએ તેને પકડી બાંધીને ખૂબ જ માર્યો હતો. એટલું જ નહીં, કોઈકે એમ પણ કહ્યું કે એની બહેનનો એક આદમી સાથેનો સંબંધ હતો. ગામની ડોસી તો કહેતી હતી કે છોકરી એ આદમી સાથે ભાગી જવાની હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં નવલકથા અવસર ચૂક. આસામના લેખક લક્ષ્મીનંદન બોરાએ લખેલી અને યશવંત મહેતાએ ગુજરાતીમાં અનુવાદ કરેલી આ નવલકથા જૂન 2026 નવચેતન સામયિકના અંકમાં પ્રકાશિત થઈ છે અને તેના અંશોને આપ આજે એઆરના સ્વરમાં સાંભળી રહ્યા છો. બસ મથુરદાસ આથી વધારે સાંભળી ન શક્યો. એ દિવસથી એનું વર્તન વાસંતી તરફનું તદ્દન બદલાઈ ગયું. વર્તન તો બદલાયું પરંતુ વાણી પણ કર્કશ બની ગઈ. એ લાડ કરવા જતી તો મથુરદાસ ગુસ્સો કરતો અને આખરે વાસંતીએ એ બદલાયેલા વ્યવહારનું કારણ પૂછ્યું અને મથુરદાસ માત્ર એટલું બોલ્યો, ઔરત જાત પુરુષને હંમેશા મૂર્ખ માને છે અને છેતરે છે. પછી તો મથુરદાસના વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવી ગયું. સતત ઉપેક્ષા અને ઉપાલંબ એટલે સુધી કે પાપશીલાથી માની ગંભીર બીમારીના ખબર આવ્યા ત્યારે એને પિયર ન જવા દીધી. અને એ જ રાતે વાસંતીએ રડી રડીને જણાવ્યું કે ધનંજય સાથેની દોસ્તી જરૂર હતી પણ સંબંધમાં કદી પાળ એણે ઓળંગી ન હતી. એ પવિત્ર સંબંધ હતો. મથુરદાસ કંઈ ન બોલ્યો, બસ સાયકલ લઈને બહાર જવા લાગ્યો. અને આવી વેળા એને નીકળતો જોઈને વાસંતીએ વિનંતી કરી કે મારા સમ અત્યારે બહાર ન જશો, બહુ જ ખરાબ સપનું જોયું છે. પણ મથુરદાસ રોકાયો નહીં ને એ હાલને હાલ ધનંજયને મળવા માંગતો હતો. પણ ધનંજય ન મળ્યો. એ ધુઆં ફુવા થતો પાછો આવી રહ્યો હતો ને એક મોટર ગાડીની હડફેટમાં આવી ગયો અને ત્યાં જ મરી ગયો. મોટરવાળો ઝડપટ ભાગી ગયો. હવે પછીનું અનુસંધાન માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

પસંદી અવસર ચૂક તો કરી ચૂકી હતી, પરંતુ એના જીવનમાં લીધેલા એ નિર્ણય પણ એને સહાય ન કરી. જે ભાઈને પરિવાર માટે એને જીવનને પોતાની ઈચ્છાઓને ભાંગી નાખી ભૂલાવી દીધી, એ જ ભાઈના કોઈક કૃત્યએ એનો પરિવાર તૂટ્યો. હવે આ વાર્તાનો અંત શું હશે તે પણ તમારા મનમાં ઘણા સવાલો ઉભા કરી રહ્યો હશે. પરંતુ જીવનમાં જ્યારે અધૂરા સત્યને પામવા લોકો આંગળી દોટ મૂકે અને પોતાના સ્વજનો પર વિશ્વાસ ન કરે, ત્યારે આ બધા વમળો સર્જાતા હોય છે. અને વમળોમાંથી સૌ પહેલા વિશ્વ જ બહાર આવે. આ વાતને સમજવા હવે તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે આવતા અઠવાડિયે, અને આપણે માણીશું આ વાર્તાનું અનુસંધાન. પરંતુ એ માટે તમારે તમારા પ્રતિભાવ મને મોકલી આપવા પડશે 95-12-99-66-88 પર. અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, રેડિયો પાલનપુર @gmail.com મેલ પર અને રેડિયો ગાર્ડન પર અમે ઉપલબ્ધ છીએ. સાથે સાથે અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને આઈફોન બંને માટે છે, તેને ડાઉનલોડ કરો અને એમાં રહેલા મેસેજ બોક્સમાં જઈ તમે અથવા સોશિયલ મીડિયા પર ટેક્સ્ટ મેસેજીસથી કે પછી તમારા અવાજમાં રેકોર્ડ કરીને અમને તમારા પ્રતિભાવ મોકલી આપો. ફરી મળીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
1: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
0: અને લાઇટ બિલના
1: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
0: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
2: પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું.
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: guys, thank you so much for watching this video. Make sure to hit the subscribe button if you loved it. We're so close to 10,000 subscribers, so I'd love if you hit that subscribe button immediately to join my community so I can share my journey with you. Thank you so much. Hope you loved this one. Let me know what you think in the comments.
1: શ્રોતા મિત્રો, આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું 90.4 FM રેડિયો પાલનપુરના કમ્યુનિટી પ્રોગ્રામમાં. આપણા આ કાર્યક્રમમાં આપણે આપણી આસપાસ વસતા અને ગુજરાતી સિવાયની જે કમ્યુનિટીઝ છે એ બધા જ લોકોના દિલને ડોલાવવાનો પ્રયાસ કરીએ છીએ.

આજના દિવસે ફરીથી આપણા મિત્ર પડોશી એવા રાજસ્થાની કલ્ચરને યાદ કરીશું, રાજસ્થાની સંગીતથી આપણા દિલને ડોલાવીશું. આપ સૌ પણ જે રાજસ્થાની કલ્ચર સાથે ઓતપ્રોત થઈ ગયા છો અને હવે એવું લાગતું જ નથી કે રાજસ્થાન અને ગુજરાતના આ સીમાડાઓ ઉપર આ બંને વચ્ચે કોઈ ભેદરેખા હોય, એટલે જ તો ઘણી વખતે રાજસ્થાનની કેટલીક વાતો તમને કહેવાનું મન થઈ જાય છે. મારે જીવડારી જોડી હતી, મારે જીવડારી જોડી હતું, મારે હિવડારી કો થારે નેના રો કાજલ હું મેં થારે દિલ મેં બસ્યો મોર. આવી જ રીતે હૃદયમાં વસેલા મોરના તંદનાટ સાથે સાંભળીએ આ રાજસ્થાની ગીત મનના મોરલાની સાથે ઝૂમી ઉઠીએ.

મિત્રો, રાજસ્થાનની વાત આવે એટલે રાજપૂતોની વાત આવે, કલ્ચરની વાત આવે, અને આ બધાની સાથે સંકળાયેલા એ ઇતિહાસની વાત આવે. પણ સનાતન સત્ય એવી રાજસ્થાનની સોનેરી માટી તો ભૂલાય જ નહીં. એ માટી એ જ રાજસ્થાનને જેમ અવાવરું અને નિર્જળ પ્રદેશ બનાવ્યો છે, એમ જ એની સુંદરતા પણ બક્ષી છે. એટલે જ તો કવિઓ અને શાયરો કે પ્રેમીઓ પોતાની વાતમાં પણ રાજસ્થાનની આ રેતનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી. સુંદર પંક્તિ અહીં યાદ આવી જાય છે કે તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા. તું રાજસ્થાન કી રેત, મેં અફઘાન સે આયા ગર્મ ઝોંકા હું, તું ઠહરી રહેતી હૈ ઓર મેં તુને ચૂમ કર નિકલ જાતા હું. શ્યામલની આ પંક્તિઓ ખરેખર એટલી અદ્ભુત લાગે છે કે રાજસ્થાનની ગરમીમાં પણ એ રેત સાથે પવનોનો પ્રેમ એ પિયુના પ્રેમ જેવો લાગે છે, અને ગુજરાતની સરહદે જ્યારે આ પ્રેમ સ્પર્શે ત્યારે એ નવરંગી ગરબામાં તો નિરૂપાઈ જ જાય છે. આવો સાંભળીએ સુંદર મજાનું રાજસ્થાની આ ગીત.

નમસ્કાર, રેડિયો પાલનપુર પર તમારા બધાનું સ્વાગત છે. આપણે ગયા અંકમાં સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલો આગળ આપણે આજના એપિસોડની શરૂઆત કરીએ. લાસ્ટ એપિસોડમાં આપણે સાંભળ્યું કે જવાબમાં સુપ્રિયા સહેજ હસી, તેની આંખો ચમકી અને મને કલ્પના પણ ન હોય તેવા શબ્દો તેને મને કહ્યા. સંસ્થામાં પોતાની રસોઈ જાતે કરી લેવાની છૂટ છે. સુપ્રિયા પાછી ફરીને ઘરમાં જ

લઈ આવો, પછી કમળાને અક્ષર જ્ઞાન તમારે જ આપવાનું થશે. મારે એને ભણાવી હતી પણ કામ આડે હું ન કરી શકી, તમે કરી શકશો. અને અંદર ચાલી ગઈ. આપણે ગયા અંકમાં અહીંયા આ વાતને લઈને અટક્યા હતા. હવે શરૂઆત કરીએ આગળ. તે દિવસે જબલપુર જવા નીકળતા અગાઉ ડાયરી લખી, પછી નિયમ તૂટ્યો. આજે ફરી પીપળાના વૃક્ષ હેઠળ બેસીને

અઠવાડિયામાં તો હું દોડતો થઈ જઈશ. જબલપુર જવા નીકળ્યો ત્યારે વહેલી સવારના 5 વાગે બીતુબંગા મારો સામાન લેવા આવેલા. સામાનમાં તો ખભા થેલામાં 2 જોડ કપડાં, કેમેરા, બાયનોક્યુલર અને કામના કાગળો. છતાં તે લોકોએ મને સામાન ઉપાડવા ન દીધો. 5:30-6 સુધીમાં તો અમે ખાખરાખોરની ધાર ઓળંગી ગયા. અજવાળું ઢોકાવાની તૈયારીમાં હતું. 15 ડગલા આગળ ચાલતા બીતુએ હવે દેખી શકાતો નહોતો. આગળ જતો બીતુ ઊભો રહી ગયો અને બોલ્યો, બંગા કાલેવાલીમાં જા રહી હે. કોણ? બંગા કંઈ કહે તે પહેલાં મેં પૂછ્યું. આપણે સાંભળી રહ્યા છીએ ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. કાલીવાલીમાં વાં પર જા રહી હે, બીતુ બંગા એક સાથે બોલ્યા અને નીચેના ઢોળા પર એક ખુલ્લી જગ્યા તરફ આંગળી ચીંધતા આગળ કહ્યું, ઓ પથ્થર તલા પર દેખેગી. આટલે દૂર કોઈ ચાલ્યું જતું હોય તેનો અવાજ કદાચ આ બંને વનવાસીઓના કાન પકડી શકે, પરંતુ કોઈ નિશ્ચિત વ્યક્તિ જ જાય છે, અમુક દિશામાં જ જાય છે અને અમુક સ્થળે હમણાં દેખાશે તેની ખબર સી રીતે પડે તે મને સમજાયું નહીં. પણ કાલેવાલીમાં શબ્દે મારી જિજ્ઞાસા સતેજ કરી દીધી. મેં પેલી પથ્થરતલા નામધારી જગ્યા પર નજર માંડી. હમણાં જ માથા પર પીંછા કે પાંદડા ખૂંસેલી આદિવાસી ભૂવા માફક હાથમાં ઝાડુ દંડો લઈને તેમની કાળી દેવી દ્રશ્યમાન થશે તે આશાએ મેં દૂરથી પૂરું સૂજે તેવો ઉજાસ ન હોવા છતાં જોયા કર્યું. થોડી વારે બે ઊંચા લંગોટધારીઓ ઝાડીમાંથી ખુલ્લી જગ્યામાં આવ્યા. બંનેના ખભા પર તીર કામઠા હોય તેવું લાગ્યું. વળતી ક્ષણે જ કાળા વસ્ત્રો પરિધાન

મો પર ઘૂંઘટ ખેંચેલી સ્ત્રી આકૃતિ બહાર આવી અને તરત પાછળ બીજા બે લંગોટધારી આદિવાસી બધા જ એક લાઇનમાં ચાલે જતા હતા. પેલી સ્ત્રીની ચાલવાની ઢબ, તણ પહેરેલા વસ્ત્રો અને આગળ ચાલતા નમીને કાંટા ઝાંખરા ખસેડવાની તેની રીત પરથી મને એ અરણ્યવાસીની ન લાગી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ હું તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કોણ હતું? એકવાર જવાબ મળી ગયો હોવા છતાં જિજ્ઞાસાવશ હું ફરી પૂછી બેઠો. કાલીવાલીમાં? બીતુબંગા પાસે આથી આગળનો જવાબ ન હતો. તમારા દેવી છે? મેં પૂછ્યું. સબનકા દેવી પૂરા જંગલ માને હે. બસ આવો અણઘડ ઉત્તર. બીતુ, મેં પૂછ્યું, તને શી રીતે ખબર પડી કે કાલીવાલી માં જ ચાલી જાય છે? પાઉં પકડ લેવે સાઠ સાલિકા, બંગાએ કહ્યું.

પાઉં પાઉં પકડ લેવે, બીતુએ પણ એ શબ્દો દોહરાવ્યા. વચ્ચે પગ પકડવાની અને સાઠ સાલી જેવા શબ્દોની વાત ક્યાંથી આવી? મારા મગજમાં કંઈ ઉતર્યું નહીં. મને બીતુ બંગાની વાત કરવાની આગવી લાક્ષણિકતા અકળાવતી હતી. તેમની વાત સમજવા માટે મારે ખાસી મહેનત કરવી પડતી. લ્યુસી સાથે હોત તો સરળ પડત. તેને તો અજાણ્યા પ્રદેશોમાં રખડતા, ભાષા વગર વાત કરતા આવડી ગયું હતું. મેં કોશિશ ચાલુ રાખી. ધીમે ધીમે પૂછીને સ્ટેશને પહોંચતા સુધીમાં હું આટલું જાણી શક્યો. અરણ્યોમાં આદિવાસીઓની અનેક જાતિઓ વસે છે. તેમાંના દરેકની ચાલવાની બોલવાની ઢબ અલગ અને આગવી હોય છે. આ બધા એકબીજા સાથે જ રહેતા હોવા છતાં તેમની પોતાની આગવી ઢબ છટામાં ખાસ લઢણ જાળવી રાખતા હોય છે. હા, કેટલાક ગામમાં ડાયા અને તેમના ચોરંટા જરૂર પડે તો બીજી જાતિના માણસની ચાલ અને બોલીની નકલ કરવામાં માહેર હોય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

બધામાં એક અલગ અને અનોખી જાતિ છે. 60 સાલી, ખૂબ ઊંડા વનમાં રહે છે. બીજી જાતિ સાથે કોઈ વ્યવહાર ભાગ્યે જ રાખે છે અને ખાસ જરૂર વગર તે લોકો પોતાનો વિસ્તાર છોડીને ક્યાંય જતા નથી. નથી કોઈની એમની રજા વગર તેમના ઇલાકામાં જતું. તેઓ પોતાની જાતને નબળાના રક્ષણહાર અને વનોના રક્ષકો ગણે છે. આજે કાલેવાલી માની નર્મદા સ્નાન માટે કે કોઈના દવાદારૂ માટે બહાર નીકળવાનું થયું હશે એટલે રક્ષક તરીકે 60 સાલીઓ તેની સાથે નીકળ્યા છે. તેમના ચાલવાથી થતો પાંદડા ડાળખા તૂટવાનો અવાજ સાંભળીને બીતુબંગાને ખબર પડી કે 60 સાળીઓ આ તરફ ચાલ્યા આવે છે અને 60 સાળી આ તરફ આવે તો કાલેવાલી માના રક્ષકો તરીકે આવવું પડે એટલે જ આવ્યા હોય. તે ધારણા પર તેમણે વધુ ધ્યાન આપ્યું તો કાલેવાલી માના પગલાંનો અવાજ પણ ઓળખી શક્યા. મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. મને સ્પષ્ટ સમજાયું કે આ સહેલું નથી. અરણ્યો ગમે તેટલા શાંત અને અબોલ હોય, આટલી દૂરથી ક્યાં કોણ જાય છે તે પારખી લેવું હોય તો વનોમાં જ જન્મવું પડે, અહીં ઉછરવું પડે. મારા જેવા યાયાવર માટે આ શક્ય નથી. સ્ટેશન આવ્યું ન આવ્યું ને બીતુબંગા ભાગ્યા. કહે કાલેવાલી માં કા દર્શન કરેંગે. મેં કહ્યું મારા પણ પ્રણામ કહેજો તમારા દેવીને. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમપુર સાથે.

किशन आव्यू ना आव्यू ते भी तो बंग्या भाग्य। कहे काले वाली माँ का दर्शन करेंगे। मैं कहूँ मारा पण प्रणाम कहजो तमारा देवी ने। ओ तो नहीं बोले हे, तेमने जवाब आप्यो। आटला टूंका वाक्य में मारे समझी लेवानु हतु कि काले वाली माँ का तो मौन पाड़े छे, का तो बीजी आदिवासी कोमना माणसो साथे बोलती नथी अथवा मूंगी छे। मारा मन पर रहस्यनो बोझ लादीने बन्ने जण गया। ट्रेन नामवाने हजी एकाद कलाक हतो। मैं थोड़ू वाँच्यू पछी लटार मारवा निकळ्यो। સ્ટેશનની થોડે આગળ નાનું ઘરનાળું છે, તેની પેલી તરફ સિગ્નલ લાઇટનો થાંભળો, ત્યાં સુધી જઈને પાછા ફરવાનું વિચારીને હું ચાલતો જતો હતો। ટ્રેક પાસે ઉગેલા ઘાસમાં ચાલ્યો જતો હતો। ચાલવા માટે આવી સપાટ જગ્યા આ અરણ્યમાં ભાગ્યે જ ક્યાંક મળતી હોય। ઘરનાળા પાસે પહોંચીને હું ઊભો રહ્યો। આગળ જવું હોય તો મારે આ ઘાસ કેડી છોડવી પડે, નાળું ઓળંગવા વચ્ચેના સ્લીપર પર જવું પડે। મેં અહીંથી જ પાછા ફરવા વિચાર્યું। થોડી વાર નાળાના થાંભલા પર ઊભા રહીને મેં નીચે વહેતું ઝરણું નિહાળા કર્યું। પથ્થરો વચ્ચેથી વહી જતું શુદ્ધ પારદર્શક પાણી, શાંત અરણ્યો અને પ્રભાતનો કોણો તડકો, સામે છેડેથી એક નોળિયો પાણી પીવા ઉતર્યો। મેં જોડીમાંથી કેમેરો કાઢ્યો। નોળિયો ઝરણાના કિનારે નાના પથ્થર પર બેઠો, આગળના પગ અને શરીર ઊંચું કરીને તેને આસપાસ જોયું અને પછી નમીને ઝરણામાં મોઢું બોળીને તરત ચપળતાથી પાછો ઘાસ પાછળ અદ્રશ્ય થઈ ગયો। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। નાનકડા બ્રેક બાદ હું અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં।

મારા સંગ્રહમાં અલભ્ય એવી થોડી તસવીરો મળ્યાના સંતોષ સાથે હું પાછો ફરવા વળ્યો. કેમેરા થેલીમાં મૂકવા સાથે મેં ડગલું ભર્યું. મારું ધ્યાન ચાલવામાં ન હતું. થાંભલા પર નિશાની માટે ખોસેલો પાટાનો ટુકડો મારા પગમાં ભરાયો. હું પડું છું એવું ભાન થતાં જ મેં જાત સંભાળવા પ્રયત્ન કર્યો. દૂરથી કોઈનો એ હે એવો સ્વર સંભળાયો. પછી શું થયું તે મને યાદ નથી. ભાન આવ્યું અને આંખો ખોલી ત્યારે હું ખાટલા પર સૂતો હતો. ચારે તરફ નિર્જન એકાંત. મેં સૂતા સૂતા જ ડોક ફેરવી. થોડું દર્દ થયું અને મારી નજર સમક્ષ પૃથ્વીનું એક ભવ્યતમ સ્વરૂપ ખુલ્લું થયું. હું સૂતો હતો ત્યાં સામે પથ્થરની 70-80 ફૂટ ઊંચી અર્ધચંદ્રાકારી પથરાલી કરોડોમાં પોતાના મૂળ જમાવીને ટકી રહેલા અને કરાળોની તળે હું જે ચોક જેવા ભાગમાં સૂતો હતો ત્યાં સામે નાનકડું શિવ મંદિર તથા પથ્થરમાંથી જ કોતરીને સર્જ્યો હોય તેવો વિરાટ નંદી. બીજી તરફ નજર દોડાવું તો આ વિશાળ ચોકના છેડે લોખંડની રેલિંગ પાછળ દૂર કોઈ નદીનો સામો કિનારો હોય તેમ હાર બંધ ચાલી જતી પથરાળ કરાડો અને રેલિંગ પાછળથી વહી આવતો વહેતા જળનો ખળભળાટ. મારા દર્દની હું ક્યાં છું તેની અને મારું શું થશે તેની ચિંતા ન હોત તો આ સ્થળની ભવ્યતાની એના એકાંતને મન ભરીને માણતો રહે. પરંતુ તે સમયે તો મારી પહેલી ઈચ્છા કોઈ માણસને મળવાની હતી. મંદિરની પાછળ પથ્થર પર કંઈક વટાતું હોય તેવો અવાજ આવતો હતો. થોડી વારે કોઈ પુરુષનો સ્વર સંભળાયો. દવાખાને નહીં લઈ જવો પડે. આ કીકોવે દર્દીને અડે ને એને ખબર પડી જાય કે દેહમાં ક્યાં તકલીફ છે. થોડી વાર મૌન છવાયું ને ફરી એ સ્વર સંભળાયો. મારી સાતમી પેઢીએ પોપટ વેદ થઈ ગયા. એ તો નજર માંડીને રોગ પારખતા.

ઇંતજાર કરતા. મહારાજ, વૈદુ તો અમારા કુટુંબના લોહીમાં, મારો દર્દી સાજો જ થશે, ચિંતા ન કરશો, કંઈ ભાગ્યું તૂટ્યું નથી. હા, જીભ દાંત વચ્ચે આવી ગઈ એ ઘા છે, પણ દવાખાને નહીં જવું પડે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નહીં. જીભ અને હોઠ પર અસહ્ય વેદના થઈ. માથામાંના પાછળના ભાગે સણકો આવી ગયો. મારો અવાજ પેલા માણસોને પહોંચ્યો હશે? તે બંને જણ મંદિર પાછળથી લગભગ સાથે જ આવ્યા. કિકાવેદને મેં ત્યારે પહેલા વહેલા જોયા. ગોઠણ સુધી ધોતી, ઉપર બાય વગરની બંડી, આખા અરણ્ય પથમાં સોજો ન ચડે તેવો ઉજળો વાન અને કિકા નામે સાર્થક કરી તેવી બેઠી દડી, હાથમાં વટાયેલી દવાનું પાત્ર, ઉતાવળી ચાલે તે મારા તરફ આવ્યા. સહેજ પાછળ ધીર ગંભીર પગલી, સ્વસ્થ ચહેરે ચાલતો, અરણ્યોએ ઘડેલો હોય તેવો બ્રાહ્મણ ચાલ્યો આવતો હતો. અડધા ઉઘાડા શરીર પર જનોએ ચમકતી આંખો, કપાળ પર ત્રિપુંડ, નિર્ણાયક ભાવ બંને મારી પાસે આવ્યા. સૂતો રહેજે, તને સારું જ છે, પણ બોલવાની કોશિશ ન કરતો, આ કેકો તારી દવા કરે છે, પેલા બ્રાહ્મણે કહ્યું. કેકા વૈદે મારી નાડ તપાસી પીઠ તળે હાથ નાખીને દબાવી જોયું, પગ હાથ હલાવી જોયા, અને નર્મદાની કૃપા છે, આટલેથી પડ્યો પણ બહુ વાગ્યું નથી, કહીને તેણે સાથે લાવેલો લેપ મારી હડપચી પર લગાવ્યો. પછી કોઈ કડવા ઉકાળામાં પલાળ્યું હોય તેવું કપડું મારા હોઠ પર નીચોવ્યું અને પેલા બ્રાહ્મણ તરફ ફરીને દાડામાં 6-7 વખત આ ટીપા મોંમાં નાખજો કહી હાથ જોડી મંદિરમાં દર્શન કરીને થઈ ગયો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહું મારી સાથે.

બ્રહ્માને કહ્યું છે, પેલા બ્રાહ્મણે શુદ્ધ શબ્દો કહ્યા, તે બહાર ગઈ છે, આજે આવી જવી જોઈએ. મેં હાથના ઈશારાથી હું ક્યાં છું તેવો પ્રશ્ન કર્યો તો કહી નર્મદાની ખોળી કાલે વાલી માં તને અહીં મૂકી ગયા, હવે તું તારા ઘરે.

તેવું માન અને કોઈ વિચારો કર્યા વગર સૂઈ રહે કહીને મને પાતળું વસ્ત્ર ઓઢાડી તે મંદિર પાછળ ગયા. એના સિવાય અહીં બીજું કોઈ હોય તેવું લાગ્યું નહીં. તો હું નર્મદાને ખોળે હતું. અહીં આ નર્મદાના સમયાતીત પ્રવાહે કૂતરી કાઢેલી વળાંક લઈને ફેલાયેલી માતાના ખોળા જેવી ઘાટીમાં એકલો સૂતો હતો. આ દેશના માનવીને હોય છે તેટલું મારું મમત્વ મને નથી. મારી માનો ખોળો પણ મને સ્પષ્ટ યાદ નથી. તે ખોળામાં સુવા ન મળ્યાનો અફસોસ પણ મને નથી. છતાં આ બ્રાહ્મણે નર્મદાને ખોળે તેમ કહ્યું ત્યારે હૃદયમાં કોઈ ખૂંડો અજાણ ભાવ જાગીને સમી ગયો. કાલેવાલી મા મને મૂકી ગઈ. એ અજાણી અદિતિ સ્ત્રી અને તેના 60 સાલે રક્ષકો મને પેલા નાણાં પરથી અહીં લઈ આવ્યા હશે. પોતાના મલીર પાછળ ચિંતિત ચહેરો છુપાવીને તે મને જોડીમાં નાખીને ઉચકી લાવતા 60 સાલીઓ પાછળ ચાલતી અહીં સુધી આવી હશે. તેનું નર્મદા સ્નાન કે બીજું અગત્યનું કામ મૂકીને તે મારી સેવા કરવામાં પડી હશે. પછી કીકુ વેદ આવ્યો હશે જેના કુટુંબમાં વેદુ લોહીમાં છે. તે વેદ મને શહેરના દવાખાને લઈ જવાની જરૂર નથી તેમ કહીને મારી દવા કરવામાં પડ્યો હશે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લખે તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

શબ્દ કીકા વેદના અવાજમાં કેવો મધુર લાગતો હતો. મારે કુટુંબ નથી, જે દેશમાં હું વસ્યો મોટો થયો ત્યાં કુટુંબ જેવો ખાસ કંઈ છે નહીં. ગ્રાન્ડપાનું નામ પણ માંડ યાદ રાખનારી પ્રજાને સાતમી પેઢીના પૂર્વજોનું ગૌરવ લેવાની ટેવ તો ક્યાંથી હોય. કીકાની જેમ દાદા અને પિતા સાથે જંગલોમાં રખડીને વનસ્પતિઓ ઓળખવાનું, વીણવાનું તથા બાપ દાદા સ્વસ્થતા અને આત્મવિશ્વાસથી દર્દીઓનો ઉપચાર કરતા હોય તે જોઈ સમજીને શીખવાનું સદભાગ્ય કેટલા જણને મળતું હશે. કદાચ આ કુટુંબ પ્રથા અને કૌટુંબિક પરંપરાની પ્રથા તો આ દેશને ટકાવનારું બળ નહીં હોય. એ વિચાર આવતા જ મને ફરી પાછું નાની માને ત્યાં ગાળેલું બચપણનું એક વર્ષ યાદ આવી ગયું. મહેશ મામાના મિત્ર રમણીક મામા અમારે ત્યાં આવતા ત્યારે નાની માને અચૂક પૂછતા, બા એકો કેવો ખાલે છે? પછી મહેશ મામાને કહેતા, તારા બાપુ જીવતા હોય તો ગાડું કેમ ગબડે છે એમ પૂછત. હવે બા એકલા ખેંચે છે એટલે એકો કહેવો પડે, ઢાંડો હાલતો રહે એટલું બસ છે. નાની માં જવાબ આપતા, એકો એની મેળે ખેંચાતો રહે. આટલા નાના વાક્યમાં નાની માની સંસાર ચલાવવાની, કુટુંબ સાચવવાની રીતથી માંડીને તેમની વ્યથા, તેમની એકલતા, તેમના મનોમંથનો બધું સમાઈ જતું. કુટુંબના સભ્યો સમજણના એક અદ્રશ્ય દૂરથી જોડાયેલા હતા. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ આપણે આ વાત ચાલુ રાખીશું. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

કુટુંબના સભ્યો સમજણના એક અદૃશ્ય દોરથી જોડાયેલા હતા. દેવતા નાના અને નાની વચ્ચે તો અલૌકિક સમજણ પ્રવર્તી હતી. તે મને આજે સમજાય છે. મને બરાબર યાદ છે કે હું નાની માને ત્યાં પહોંચ્યો તેના બીજે જ દિવસે સવારે મારે નહાવા માટે ફળિયામાં ડોલ મુકાઈ. મેં જરા આનાકાની કરી તો મામી કહે, આપણે ન્યા નાયા વિના ચા દૂધ પીવાતા નથી. નાઈ લો, જોઉં, નીકર બાને નહીં ગમે. પણ ખુલ્લામાં નાવા બેસવાની મારી તૈયારી નહોતી. હું ત્યાં જ ઊભો રહ્યો અને ઉઘાડામાં નાવાની ટેવ ન હોય ભાણાને ખાટલો આડો મૂકી દો. પાણિયારા પાસે પૂજામાં બેઠેલા નાની માએ કહ્યું. ઉમેશે ખાટલો ઊભો કર્યો. ખાટલાની આડે જ રહીને મેં માંડ માંડ કપડાં ઉતારીને શરીર પર કળસો ઢોળ્યો અને ઢોળ્યોની ઓસરીમાં બેઠેલા દેવતા નાના ઊભા થયા. કોઈ કશું સમજે વિચારે તે મારી પાસે આવતા વેગ એકદમ ખાટલો ખેંચીને બોલ્યા, ખલ્લાસ, શેમ શેમ. હું ધ્રુજી ઉઠ્યો. ઓરે ઓરે દિગંબર, ચંદ્રમાસીની રેણુ સામે થાંભલી પાસે બેસીને માથું ઓળાવતી હતી તે તાળીઓ પાડીને બોલી. માસીએ ચૂપ મર ચાંપી કહી તેના વાંસામાં ધબ્બો માર્યો. હું જ્યાં ઊભો હતો ત્યાં જ ઉભડક પગે ટૂંટી વાળીને બેસવા ગયો. ત્યાં ધક્કાથી ડોર ઢોળાઈ ગઈ. મારા ક્રોધની સીમા ન રહી. મેં હાથમાં કાદવ ઉઠાવ્યો અને દેવતા નાનાના મોં પર ફેંકતા બોલ્યો, લેતો જા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો મારી સાથે.

હાય નમસ્કાર, વેલકમ અગેઇન. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. નાની માં પૂજા પરથી મૂકીને દોડતા આવ્યા. પોતાના સાડલામાં મને વીંટળાતા અંદરની ઓડીમાં લઈ ગયા. મને આભાસ થયો કે નાની માની આંખમાં પાણી આવી ગયા છે. મને અંદર એકલો મૂકીને તે બહાર નીકળ્યા. દેવતા નાના હજી ત્યાં જ ઊભા છે તે બારણામાંથી દેખાતું હતું. નાની માં તેમની સામે ગયા, ખોળો પાથર્યો, માથું જમીન પર અડાડીને તેમને પગે લાગ્યા અને કંઈ જ બોલ્યા વગર પાછા પૂજા કરવા બેસી ગયા. ચંદ્રમાસી મારા કપડાં લઈને ઓડીમાં આવ્યા. મને કપડાં પહેરાવતા કહે, બેટા, દેવતા નાના પર હાથ ન ઉપાડાય, એ તો દેવતા છે, એને કાંઈ ખબર થોડી પડે. પછી ઉમેરેલું, બાને કેટલું બધું ન ગમે એવું થયું. જોકે ચંદ્રમાસીના છેલ્લા વાક્ય સાથે હું સહમત ન હતો. વાંક કંઈ મારું નહોતું. બાએ પણ પછી ચોખ્ખું કહેલું, ભાણાને કોઈ કાંઈ કહેશોમાં એનો વાંક કાંઈ નથી. ત્યાં પછી કોણ જાણે કેમ પણ હું એકદમ ડાયો થઈ ગયેલો. બાને નહીં ગમે એવું લાગતા જ હું કઠિનમાં કઠિન પરિસ્થિતિ જીરવી જતો, કડવી દવા પી જતો, બાજરાનો રોટલો અને ભાજી ખાઈ જતો, વહેલો ઊઠીને રામ આતાના કુએ નહીં પણ આવતો. પેલો ઘીવાળો પ્રસંગ નાની માની સમજણનું કુટુંબ એટલે શું, કુટુંબના સબળા નબળાની એકબીજા પ્રત્યેની જવાબદારી શું, તેનું સ્પષ્ટ દર્શન કરાવી ગયેલું. તે ત્યારે નહોતું સમજાયું, આજ સમજી શકું છું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો સાથે.

દિવસે મામીએ 15 દિવસે થોડું ઘી તાવેલું. અમને બધાને કહેલું કે સાંજે અમને ઘી ગોળ ભાખરીનો લાડુ ખાવા મળશે. ચૂલા પરથી ઉતારીને માટીનો ગાડવો મામીએ રસોડાના ઉમરા બહાર પાણિયારા પાસે ઠરવા મૂક્યો. એટલામાં દેવતા નાના પાણિયારે પાણી પીવા આવ્યા. ગાડવો તેમની નજરમાં આવ્યો કે તરત જ તેમણે જય ભોલેનાથ કહેતા બંને હાથે ઉચકી લીધો. ગરમ છે, ગરમ છે. મર્યાદા રાખતા હોવા છતાં મામી રસોડામાંથી દોડતા બહાર આવીને બોલ્યા, પરંતુ ત્યાં સુધીમાં તો ગાડવાનો ઘા થઈ ચૂક્યો હતો. ફાળિયાની માટીમાં ફીણાઈને ઘી ઠરી ગયું.

મહેશ તપેલીમાં પાણી ભરીને દાદાના હાથ બોળી દઈ. નાની માં જરા પણ અસ્વસ્થ થયા સિવાય ઊભા થતા બોલ્યા. મહેશ મામા તો હવેલીએ જતા રહેલા. ચંદ્રામાસીએ દાદાના હાથ પર પાણી રેડીને ઉપર દૂધની તર લગાવી નાના કંઈ ભૂલ્યા વગર ખૂણામાં જઈને બેસી ગયા. બપોરે મામા હવેલીથી આવ્યા. મામી રસોડામાં તેમને જમાડતા હતા. હું બહાર બેસીને પલાખા લખતો હતો. અંદર મામા મમ્મી ધીમે અવાજે કંઈક વાગતો કરતા હોય તેવું લાગતા મેં પલાખા પડતા મૂકીને કાન માંડ્યા. એ દેવતા માણસ છે, શું કહીએ એને, મામાએ કહ્યું. એને નો કહેવાય, એ સમજો છું, મામી કદાચ રડતા રડતા બોલતા હતા. અભાણો કાંઈ ખાતો નથી અને એને લાડવો કરી દેવો તો એ વાતે મને મનમાં લાગ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આખો દિવસ કોઈ કંઈ બોલ્યું નહીં. હું માનતો હતો કે મામી રડેલા તે મારા સિવાય કોઈને ખબર નથી. મેં રેણુને આ વાત કરવાનું નક્કી કરેલું. ઉમેશ તો મોટો ને નાનિયાને કંઈ એમ થોડું કહેવાય કે તારી માં રડેલી. પણ રાત્રે જ મારો ભ્રમ ભાગી ગયો. અમે બહાર ખાટલા ઢાળીને સૂતેલા. અમને ઊંઘી ગયેલા જાણીને નાની માં દેવતા નાનાના ખાટલા પાસે આવ્યા અને કહ્યું, હાથ બતાવો જો કેવા દાજ્યા છો. નાનાએ આજ્ઞાંકિત બાળકની જેમ હાથ ફેલાવ્યા. થોડી દૂર રહી લાજ આઘી કરીને નાની માએ નમીને ચાંદીના અજવાળે જોઈ શકાય તેટલું જોયું અને કહ્યું, અરે રે, ભગવાને તમને આવું શેમ સુજાડ્યું? આ હાથ આખા કકડી ગયા છે. પછી પરાણે બોલતા હોય તેમ આગળ બોલ્યા, અને મારી સાંતા વહુ રોઈ એ વધુ કુ. ખલાસ, નાની માના દુઃખે મારું હૃદય ચીરાઈ ગયું. મેં ક્યારે તેમને મોઢે કોઈને ઠપકો અપાયા જાણ્યું ન હતું. તે રાત્રે ચાંદનીના અજવાળે એક માનસિક રીતે નબળા માણસને જેણે પોતાનો વડીલ માનતા હતા તેને ઠપકા ભર્યા વેણ કહીને પોતાનું વ્રત ભંગ કર્યાની પીડા તે વૃદ્ધ સ્ત્રી કેમ સહી શકી હશે તે મને અત્યારે પણ સમજાતું નથી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સમય દેવતા નાનાની નાની માના હૃદયોએ જે અનુભવ કર્યો હશે તે વિશે આજ પહેલાં મેં ક્યારેય વિચાર્યું નથી. મેં તો સંબંધોમાં તણાઈ ન જવાની, સ્વસ્થ રહેવાની અને લાગણી વેડાથી દૂર રહીને જાતનું રક્ષણ કરવાની વ્યવસાયિક તાલીમ લીધી છે. અત્યારે આ અરણ્યોની સાક્ષીએ તે બંને હૃદયોની વેદના હું એક સામથી અનુભવું છું. દેવતા નાનાએ તે પ્રસંગ પછી ડેલીએ જ બેસી રહેવાનું કેમ રાખેલું તે હવે સમજાય છે. પેલા બ્રાહ્મણે આવીને ઉકાળાના ટીપા હોઠ પર નાખ્યા ત્યાં સુધી હું વિચારોમાં ખોવાયેલો રહ્યો. બહુ વિચારો ન કરીશ, બ્રાહ્મણ જાણે મારા મનોભાવને જાણી ગયો હોય તેમ બોલ્યો. ઊભા થવાશે તો ચાલ અંદર, એમ કહીને તેણે મને ટેકો કર્યો. ધીરે ધીરે અમે મંદિર પાછળ ગયા. સામે જ ગુફાના મુખ આગળ દીવાલ ચણીને બનાવેલા ત્રણેક કમરા હતા. વચ્ચેના કમરાનું બારણું ખોલીને બ્રાહ્મણે મને અંદર લીધો. વિશાળ ગુફાઘરમાં સુખડની સુગંધ મહેકતી હતી. સામે નાના મેજ પર પથ્થરની દિવાલને ટેકવીને મૂકેલી સિતાર, બાજુમાં તબલાની જોડ, હાર્મોનિયમ અને કોઈ ત્રીજું વાજિંત્ર. મારું મન ભરાઈ આવ્યું. આવા વાજિંત્રોને ખરા સ્વરૂપે હું પહેલીવાર જોતો હતો. ફિલ્મ કે ટેલિવિઝનમાં જોયા હોય તો પણ સાચા સ્વરૂપે આ વાદ્યો મેં અહોભાવથી જોયા કરી. સાંભળવું છે, બ્રાહ્મણે કહ્યું. સુપ્રી આવે પછી વગાડીએ, કહીને તે દિવાલ પાસે ગોઠવેલા કબાટ તરફ ગયો. કબાટ ખોલીને થોડી ચોપડીઓ કાઢી. મારી નજર કબાટ પર ટાંગેલી તસવીર પર ગઈ. કદાચ સુપ્રિયાનો સાથે કોઈ યુવાનનો ફોટોગ્રાફ ત્યાં ટીંગાતો હતો. અચાનક મારા ગળામાંથી પ્રશ્નાર્થ ભાવે સ્વર નીકળી ગયો અને મેં ફોટોગ્રાફ તરફ આંગળી ચીંધી. તમે સાંભળી રહ્યા છો ધ્રુવ એટલે કે તત્વમસી. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પારંપર સાથે.

વનિતા અને સુરેશ છે, પેલા બ્રાહ્મણે કહ્યું. સુપ્રિયાના બા બાપુ. અરે ફોટો ઉતારીને મને હાથમાં આપતા આગળ બોલ્યા, એના જેવો સિતારવાદક ભાગ્યે જ ચડે. એ સિતારને જીવી ગયો. આ મંદિર સામે બેસીને અમે વગાડતા, સવાર પડી જતી તો પણ ખબર ન રહેતી. મેં ધ્યાનથી ફોટો જોયો. સુપ્રિયાની માતાનો ચહેરો સુપ્રિયાને વારસામાં મળ્યો છે. ક્યાં હશે?

0: તો અહીં બ્રાહ્મણ પાસે સાથી? આમાંના થોડા પ્રશ્નોનો ઉકેલ તો સાંજે સુપ્રિયાના આવતા સાથે જ મળી ગયો. તે આવી બીતુબંગા મંદિરની પરસાળમાં રોકાઈ ગયા. સુપ્રિયા સીધી જ અંદર આવી. એક હાથે સાડીનો છીડો માથા પર ઢાંકતી, બીજો હાથ પેલા બ્રાહ્મણના પગ તરફ લંબાવી નવીને બોલી, પ્રણામ શાસ્ત્રી કાકા. આવો બેટા. ગણેશ શાસ્ત્રીએ તેને આવકારી, ઘણું જીવો અને સારા કામ કર્યું. પછી સુપ્રિયા મારા તરફ ફરી અને પૂછ્યું, કેમ છે હવે? મેં હથેળી ઊંચી કરીને કહ્યું, સારું છે. ની નિશાની કરી. સુપ્રિયાએ મારા પાસે આવીને મારા મોંનું નિરીક્ષણ કર્યું અને શાસ્ત્રીજીને પૂછ્યું, શહેર લઈ જવા છે?
1: જરૂર નથી, શાસ્ત્રીએ જવાબ આપ્યો. સારું થઈ જશે, થોડા દિવસ ભલે રહે, મને પણ ગમશે. આપણે સાંભળી રહ્યા હતા ધ્રુવ ભટ્ટ લેખિત તત્વમસી. આગળના અંકમાં આપણે જલ્દીથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.